228.3 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે સોમવાર, ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર આષાઢ દિનાંક 8, શક સંવત 1948, પ્રચલિત તિથિ જેઠ સુદ પૂનમ, વિક્રમ સંવત 2082, તારીખ 29 જૂન 2026, સવારના 5:58 અને 48 સેકન્ડ થઈ છે. આરંભ કરીએ છીએ પ્રથમ સભાના કાર્યક્રમો મંગળ સ્વરથી.

0: મારા વાલા સાગર ખેડૂ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: નાનકડા હાથમાં છે પેન્સિલની વાત, શાળાની બારી ખોલશે નવા સપનાની પ્રભાત. નવી બેગ, નવી પેન્સિલ સાથે મળશે નવા સપનાને રંગ.
2: મમતા ભર્યું શિક્ષકનું મુખ, બાળ દેવોને આપશે વિદ્યાનું સુખ. તો ચાલો ઉજવીએ 26, 27 અને 28 જૂન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 નું નવું વર્ષ.
1: બાળકના સર્વાંગી વિકાસ થકી વિકસિત ગુજરાત થી વિકસિત ભારત 2047 ના વિઝન ને કરીએ સાકાર.
3: આ છે ખંડ ઇલિયાસ ભજુમીરનો.

0: વહુ જી મમ્મી જી આ ઘરના થોડા નિયમો છે જેમ કે અહીંયા કેશ ની પરંપરા નથી
1: તો
0: લેવડ દેવડ તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ
1: ઓ
0: જેમ કે યુપીઆઈ થી
1: અચ્છા
0: અને હા સાંભળ હજુ એક નિયમ છે
1: કયો નિયમ મમ્મી જી
0: તારું મોઢું જોઈને લાગો પણ યુપીઆઈ થી જ મળશે
1: તમે પણ ને મમ્મી જી
2: ભારત કરે છે ડિજિટલ ચૂકવણી
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી
4: પાછે ખેડશે દેવશી મહેશ્વરી

0: નાનકડા હાથમાં છે પેન્સિલની વાત, શાળાની બારી ખોલશે નવા સપનાની પ્રભાત, નવી બેગ નવી પેન્સિલ સાથે મળશે નવા સપનાની રંગ,
1: મમતા ભર્યું શિક્ષકનું મુખ, બાળ દેવોને આપશે વિદ્યાનું સુખ. તો ચાલો ઉજવીએ 26, 27 અને 28 જૂન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 નું નવું વર્ષ.
0: બાળકના સર્વાંગી વિકાસ થકી વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047 ના વિઝનને કરીએ સાકાર.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આ છે વિષ્ણુ પ્રસાદ દવેનો સ્વર.

0: કહેતા યશવંત ભટ્ટ અને સાથીઓનો સ્વર. આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં પૂરો થાય છે.
1: નાનકડા હાથમાં છે પેન્સિલની વાત, શાળાની બારી ખોલ છે નવા સપનાની પ્રભાત, નવી બેગ નવી પેન્સિલ સાથે મળશે નવા સપનાની રંગ,
2: મમતા ભર્યું શિક્ષકનું મુખ, બાળ દેવોને આપશે વિદ્યાનું સુખ. તો ચાલો ઉજવીએ 26, 27 અને 28 જૂન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 નું નવું વર્ષ.
1: બાળકના સર્વાંગી વિકાસ થકી વિકસિત ગુજરાત થી વિકસિત ભારત 2047 ના વિઝન ને કરીએ સાકાર. નાનકડા હાથમાં છે પેન્સિલની વાત, શાળાની બારી ખોલ છે નવા સપનાની પ્રભાત, નવી બેગ નવી પેન્સિલ સાથે મળશે નવા સપનાની રંગ,
2: મમતા ભર્યું શિક્ષકનું મુખ, બાળ દેવોને આપશે વિદ્યાનું સુખ. તો ચાલો ઉજવીએ 26, 27 અને 28 જૂન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 નું નવું વર્ષ.
1: બાળકના સર્વાંગી વિકાસ થકી વિકસિત ગુજરાત થી વિકસિત ભારત 2047 ના વિઝન ને કરીએ સાકાર.
0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી રજૂ કરી છે કૃષિ માહિતી. આજની માહિતીનો વિષય છે અલનીનો સામે ના જોખમ સામે રક્ષણ પૂરું પાડતી મિશ્ર પાક પદ્ધતિ. પ્રસ્તુત છે સીડી કરમસિયાણીની.
3: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીડી કરમસિયાણી. મિત્રો, આજની કૃષિ માહિતીનો વિષય છે અલનીનોના જોખમ સામે રક્ષણ પૂરું પાડતી મિશ્ર પાક પદ્ધતિ. મિત્રો, ભારતની ખેતી મુખ્યત્વે ચોમાસાના વરસાદ પર આધારિત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હવામાન પરિવર્તનના કારણે વરસાદની અનિશ્ચિતતા વધી રહી છે. આવી પરિસ્થિતિમાં અલનીનો જેવી વૈશ્વિક હવામાનની ઘટના ખેડૂતો માટે પડકારરૂપ બને છે. અલનીનોના કારણે ભારતમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની, મોડો શરૂ થવાની અથવા વરસાદ વચ્ચે લાંબા વિરામ આવવાની શક્યતા વધી જાય છે. પરિણામે ખેતીમાં ઉત્પાદન ઘટે છે અને ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આવા સંજોગોમાં મગફળી અને તુવેરની મિશ્ર પાક પદ્ધતિ ખેડૂતો માટે સુરક્ષિત અને નફાકારક વિકલ્પ બની શકે છે. અલનીનો એ પ્રશાંત મહાસાગરના મધ્ય અને પૂર્વીય ભાગમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધવાની ઘટના છે. તેની અસર સમગ્ર વિશ્વના હવામાન પર પડે છે. ભારતમાં અલનીનોના વર્ષોમાં વરસાદનું પ્રમાણ ઘટી શકે છે, જેના કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય. ખાસ કરીને વરસાદ આધારિત વિસ્તારોમાં તેની અસર વધુ જોવા મળે છે. તેથી ખેડૂતો માટે એવી ખેતી પદ્ધતિ અપનાવવી જરૂરી બને છે જે ઓછા વરસાદની પરિસ્થિતિમાં પણ સ્થિર ઉત્પાદન આપી શકે. હવે મિત્રો, મગફળી ગુજરાતનો મુખ્ય તેલીબિયા પાક છે અને તે સામાન્ય રીતે 100 થી 120 દિવસમાં તૈયાર થઈ જાય છે. જ્યારે બીજી તરફ તુવેર લાંબા ગાળાનો કઠોળ પાક છે જે 180 થી 200 દિવસમાં પાકે છે. તુવેરના મૂળ જમીનમાં ઊંડે સુધી જતા હોવાથી તે જમીનમાં સંગ્રહિત ભેજનો ઉપયોગ કરી શકે છે. આ કારણસર વરસાદ ઓછો પડે તો પણ તુવેરનો પાક ટકી રહેવાની શક્યતા વધુ રહે છે. મગફળી અને તુવેરના આ જુદા જુદા લક્ષણોને કારણે બંને પાકનું મિશ્ર વાવેતર અલનીનોના જોખમ સામે અસરકારક રક્ષણ પૂરું પાડે છે. મિશ્ર પાક પદ્ધતિમાં સામાન્ય રીતે મગફળીની 4 અથવા 6 હાર પછી તુવેરની 1 હાર વાવવામાં આવે છે. આ પદ્ધતિથી બંને પાકને પૂરતો પ્રકાશ, હવા અને પોષક તત્વો મળે છે. મગફળી જમીનની સપાટી નજીક મૂળ ફેલાવે છે, જ્યારે તુવેરના મૂળ ઊંડે સુધી જાય છે. તેથી બંને પાક વચ્ચે પાણી અને પોષક તત્વો માટેની સ્પર્ધા ઓછી રહે છે. અલનીનોની સ્થિતિમાં વરસાદ વચ્ચે લાંબા વિરામ આવે ત્યારે મગફળીના પાક પર તેની નકારાત્મક અસર થઈ શકે છે. પરંતુ તુવેરનો પાક તેની ઊંડી મૂળ વ્યવસ્થાને કારણે જમીનની અંદરની ભેજનો ઉપયોગ કરી શકે છે. જો મગફળીનું ઉત્પાદન ઘટે તો પણ તુવેરમાંથી મળતી આવક ખેડૂતોને આર્થિક રીતે ટેકો આપે છે. આ રીતે મિશ્ર પાક પદ્ધતિ ખેતીમાં જોખમનું વિભાજન કરી આવકમાં સ્થિરતા લાવવામાં મદદરૂપ બને છે. મિત્રો, આ પદ્ધતિનો એક મહત્વનો લાભ જમીનમાં ભેજનું સંરક્ષણ છે. મિશ્ર પાકથી જમીન સતત ઢંકાયેલી રહે છે, જેના કારણે સૂર્યપ્રકાશના ધીમા પ્રભાવથી ભેજનું બાષ્પીભવન ઓછું થાય છે. ઉપરાંત વરસાદી પાણી જમીનમાં વધુ પ્રમાણમાં શોષાઈ શકે છે. અલનીનો વર્ષોમાં જ્યારે પાણીની અછત સર્જાય ત્યારે આ લાભ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. તુવેર કઠોળ પાક હોવાથી તેની મૂળમાં રહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા હવામાં રહેલા નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે. પરિણામે જમીનની ઉર્વરતા વધે છે. મગફળી અને તુવેરની મિશ્ર ખેતીથી જમીનમાં પોષક તત્વોનું સંતુલન જળવાઈ રહે છે અને આગામી પાક માટે પણ ફાયદો થાય છે.

0: ઓછા વરસાદવાળા વર્ષોમાં જમીનની તંદુરસ્તી જાળવવી ખૂબ જરૂરી હોવાથી આ પદ્ધતિ વધુ ઉપયોગી સાબિત થાય છે. અલ્નિનોની અસરવાળા વર્ષોમાં ખેડૂતોને યોગ્ય ખેતી વ્યવસ્થાપન અપનાવવું જોઈએ. વાવેતર માટે દુષ્કાળ સહનશીલ અને ટૂંકી અવધિની જાતો પસંદ કરવી જોઈએ. વરસાદ શરૂ થતાં સમયસર વાવેતર કરવાથી ઉપલબ્ધ ભેજનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. ખેતરમાં પાળા બનાવવા, આંતરખેડ કરવી અને નિંદણ નિયંત્રણ કરવું જોઈએ, જેથી ભેજનું સંરક્ષણ થાય. શક્ય હોય ત્યાં ટપક સિંચાઈ અથવા પૂરક સિંચાઈનો ઉપયોગ કરવાથી પાકને જરૂરી ભેજ ઉપલબ્ધ થઈ શકે છે. જીવાત અને રોગ નિયંત્રણ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. અલ્નિનોના કારણે બદલાતા હવામાનમાં કેટલીક જીવાતો અને રોગોનું પ્રમાણ વધી શકે છે. મિશ્ર પાક પદ્ધતિ જીવાતોના પ્રકોપને કુદરતી રીતે ઘટાડવામાં મદદ કરે છે, કારણ કે એક જ પાકના વિશાળ વિસ્તારની સરખામણીએ જીવાતોને ફેલાવા માટે ઓછું અનુકૂળ વાતાવરણ મળે છે. સંકલિત જીવાત વ્યવસ્થાપન અપનાવીને ખેડૂતો નુકસાનમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. આર્થિક દ્રષ્ટિએ પણ મિશ્ર પાક પદ્ધતિ ખૂબ લાભદાયક છે. એક જ ખેતરમાંથી બે અલગ અલગ પાકો મળતા હોવાથી બજારના ભાવમાં થતા ઉતાર ચઢાવનો પ્રભાવ ઓછો થાય છે. જો મગફળીના ભાવ ઘટે તો તુવેરમાંથી આવક મળી શકે. ઉપરાંત કઠોળ અને તેલેબિયા બંને પ્રકારના પાકો હોવાથી ખેડૂતોને વિવિધ કૃષિ ઉત્પાદનો પ્રાપ્ત થાય છે, જે તેમની આવકના સ્ત્રોતોને વધુ મજબૂત બનાવે છે.
1: અલ્નિનોના જોખમ સામે રક્ષણ આપતી મિશ્ર પાક પદ્ધતિ વિશે કૃષિ માહિતી આપે સાંભળી સીડી કરમસ્યાણી પાસેથી. આકાશવાણીનો આ ભુજકેન્દ્ર છે. રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન શૃંખલાનો મણકો 346મો. કલાકાર છે સુરેશ વાડકર અને અનુરાધા પૌડવાલ.

શ્રી રામચરિત માનસ ગાન શૃંખલાનો મણકો 346મો આપીસ સાંભળ્યો. કલાકાર હતા સુરેશ વાડકર અને અનુરાધા પૌડવાલ. આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. હવે સમાચાર અપાશે.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી બે દિવસીય મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર શહેરમાં પીએમ ઈ બેસ સેવાનો આરંભ. પરપ્રાંતીય શ્રમિકોની નોંધણીના રાજ્યવ્યાપી અભિયાનનો અમરેલીથી આરંભ. ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે આજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જળયાત્રા. ભાવનગર ખાતે યોજાયેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં મિઝોરમનો વિજય, ગુજરાત રનર્સ અપ રહી. સમાચાર વિગતવાર. વડોદરા સ્થિત જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી બે દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાત યોજાશે. પ્રાદેશિક આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્વાકાંક્ષાની થીમ હેઠળ યોજાનારી આ પરિષદનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા, મનોહરલાલ ખટ્ટર સહિતના કેન્દ્રીય મંત્રીઓ પણ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. આ બે દિવસીય પરિષદ દરમિયાન વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો અને નીતિ નિર્ધારકો દ્વારા કુલ 30થી પણ વધારે સત્રોનું સંચાલન કરવામાં આવશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: આ બે દિવસીય પ્રાદેશિક પરિષદ દરમિયાન સેમિકન્ડક્ટર, લોજિસ્ટિક્સ, ગ્રીન હાઇડ્રોજન, ક્વોન્ટમ ટેકનોલોજી, કૃષિમાં એઆઈનો ઉપયોગ, એરોસ્પેસ તેમજ સંરક્ષણ જેવા ભાવિ ક્ષેત્રો પર 30થી વધુ વિશેષ સત્રો યોજાશે. મધ્ય ગુજરાતના આર્થિક વિકાસને કેન્દ્રમાં રાખીને યોજાનારી આ ચર્ચામાં 151 જેટલા નિષ્ણાતો અને જપાન, સિંગાપુર, યુએઈ, યુક્રેન તેમજ રવાંડા જેવા ભાગીદાર દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ પરિષદના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય પ્રદર્શનમાં 150થી વધુ સ્ટોલ્સ દ્વારા સ્થાનિક એમએસએમઈ એકમો, અદ્યતન ટેક સ્ટાર્ટઅપ્સ તેમજ અમૂલ અને જીએફએસસી જેવી અગ્રણી સંસ્થાઓ પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. અપર્ણા ખોટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: ગાંધીનગર શહેરમાં હવે પીએમ ઈ બસ દોડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતેથી 100 જેટલી પીએમ ઈ બસ સેવાનો આરંભ કરાવ્યો છે. આ બસ સેવાને કારણે શહેરજનોને ઝડપી પરિવહન સેવા ઉપલબ્ધ થશે. સાથે સાથે ગાંધીનગર કામ અર્થે આવતા મુલાકાતીઓને પણ પીએમ ઈ બસ સેવાનો લાભ મળશે અને ગંતવ્ય સ્થળે ઝડપથી પહોંચી શકાશે. સાથોસાથ શ્રી શાહે ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું, છેલ્લા 12 વર્ષમાં દેશમાં આરોગ્ય ક્ષેત્રે આમૂલ પરિવર્તન થયા છે. તેમણે કહ્યું, માત્ર યોજના બનાવવા પૂરતી જ નહીં, તેના લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે.
2: જન્મના મૃત્યુના ડેટા સાથે જોડી દરેક બાળકની એક આઈડેન્ટિટી ઉભી કરવાનું કામ, એક નંબર, એની ઓળખ કરવાનું કામ આ પીએમ ફેમિલી કેર ટ્રેકર કરશે અને એનાથી બધી યોજનાઓનો લાભ પૂરો થશે. વ્યવસ્થાની ચુનૌતી, કોમન આઈડેન્ટિટી ન હોવી, લાભાર્થીઓનું છૂટી જવું અને એને સુધી શાસનનું ના પહોંચવું, આ ચારેક કમીઓ એક સાથે પીએમ કેર ટ્રેકર પૂરી કરશે.
0: રાજ્યમાં પરપ્રાંતીય શ્રમિકોની સૌપ્રથમ નોંધણી અમરેલીથી શરૂ કરવામાં આવી છે, જેને લઈ તંત્ર દ્વારા અમરેલી સુરક્ષા કવચ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ પાયલ હેઠળ શ્રમિકો તેમજ તેમના માલિકોની વિગતો, મૂળ વતન, પરિવારની માહિતી, આધાર કાર્ડ, વાહન, બેંક ખાતાની વિગતો તેમજ હાલના અને અગાઉના કામ અંગેની માહિતી ઓનલાઈન નોંધવામાં આવશે, જેથી જરૂરિયાત સમયે પોલીસને ઝડપથી માહિતી ઉપલબ્ધ થઈ શકશે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત થઈ શકશે. અમરેલી જિલ્લા પોલીસે જિલ્લાના નાગરિકો, ખેડૂતો તેમજ ઉદ્યોગકારોને અપીલ કરી છે કે તેઓ પોતાના વિસ્તારમાં કામ કરતા તમામ શ્રમિકો અને કારીગરોની વિગતો અમરેલી સુરક્ષા કવચ એપ્લિકેશનમાં નોંધાવી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહયોગ આપે. અષાઢી બીજે 16 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 149મી ઐતિહાસિક રથયાત્રા નિમિત્તે આજે જળયાત્રા યોજાશે. આજે સવારે 108 કળશમાં સાબરમતીના ભૂદરના આરેથી જળ લવાશે. આ વિશાળ જળયાત્રામાં સાધુ સંતો અને ભાવિક ભક્તો જોડાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ જળયાત્રા યોજાશે. 500થી વધુ પોલીસ કર્મીઓના કાફલો જળયાત્રાની સલામતી માટે ખડેપગે રહેશે. આ જળયાત્રાના પોલીસ બંદોબસ્તનું ગઈકાલે રિહર્સલ કરવામાં આવ્યું હોવાનું સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું.
3: भगवान जगन्नाथ जी के मंदिर से जल यात्रा निकलेगी, उसके तैयारी के लिए पुलिस बंदोबस्त का आज रिहर्सल करने में आया है. जो जल यात्रा है उसके बंदोबस्त में पुलिस अधिकारी और स्टाफ मिला के 500 से ज्यादा पुलिस बल तैनात किया गया है. इसके साथ साथ रूट के ऊपर सीसीटीवी और ड्रोन के द्वारा भी नजर रखी जा रही है. जो जल यात्रा है वो शांतिपूर्वक था, इसके लिए पूरे रूट पे पुलिस तैनात की गई है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. गांधीनगर માંથી મુખ્યમંત્રી ના હસ્તે ગઈકાલથી પોલિયો રસીકરણ અભિયાન આરંભ થયા બાદ રાજ્યભરમાં 0-5 વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી રહી છે, જે અંતર્ગત જામનગરમાં સરકારી આરોગ્ય કેન્દ્ર પર મેયર મોનિકા વ્યાસ સહિતના પદાધિકારીઓ દ્વારા બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા. ડાંગ જિલ્લામાં 346 બૂથો પર બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા. મહેસાણા જિલ્લામાં અંદાજિત 2,57,000થી વધુ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં 744 પોલિયો બૂથ પર બાળકોને પોલિયોના ટીપા પીવડાવી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. મહીસાગર જિલ્લામાં પણ વિવિધ બૂથ પર પોલિયો રસીકરણ અભિયાન યોજાયું. બનાસકાંઠામાં પોલિયોની રસીકરણ અભિયાન હેઠળ 3.53 લાખ બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક રખાયો છે. જૂનાગઢ શહેરના 41,000થી વધુ બાળકો સહિત જિલ્લાભરમાં બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા. પોલિયો અભિયાન દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં 1,33,000થી વધુ બાળકોને પોલિયોની રસીથી સુરક્ષિત કરાશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં 34 સ્થળોએ પોલિયો રસીકરણ કરાયું, જ્યારે આ અભિયાન હેઠળ આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે જઈને બાળકોને પોલિયોની રસીકરણ કરશે. અરવલ્લી એલસીબી પોલીસે મહિલાઓના ગળામાંથી સોનાના દોરા સેરવી ચોરી કરતી આંતરજિલ્લા ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મોડાસા ટાઉન અને ભિલોડા પોલીસ મથકના વિસ્તારમાં નોંધાયેલા 2 ગુનાઓના ભેદ ઉકેલી પોલીસે ચોરીના સોનામાંથી બનાવેલી અંદાજે 10.5 ગ્રામ વજનની સોનાની રણી કબજે કરી છે. હાલમાં પોલીસે 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપીઓ સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા અન્ય ગુનાઓ અંગે પણ તપાસ ચાલી રહી છે. વલસાડના પારડીમાં ફ્લેટમાંથી ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી. 119 ગ્રામ ગાંજો અને મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી 5,900ની કિંમતનો 119 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો, 10,000ના 2 મોબાઈલ અને વજન કરવા માટેનો ઇલેક્ટ્રોનિક કાંટો મળી 16,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયાઓ સામે પોલીસ તંત્ર દ્વારા ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાયલા તાલુકાના મદારગઢ અને ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે એલસીબી પોલીસની ટીમે ખનીજ ચોરી ઝડપી પાડી છે. સાયલા તાલુકાના મદારગઢ ગામે ગેરકાયદે કાળા પથ્થરની ખનીજ ચોરી ઝડપી પાડી 3 હિટાચી મશીન, 2 ડમ્પર, બોરવેલ, ટ્રેક્ટર, કમ્પ્રેશન સહિત કુલ 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જ્યારે ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે પથ્થરની ખનીજ ચોરી કરતા જેસીબી સાથે 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી 6 દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 2, 3 અને 4 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખાસ કરીને નવસારી, વલસાડ, દાદર, દમણ અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તો બીજી તરફ વરસાદી વાતાવરણ વચ્ચે તળાજા પંથકમાં વાવણી લાયક વરસાદ પડ્યો. કપાસ, મગફળી, જુવાર જેવા પાકોને આ વાવણી લાયક વરસાદથી ખૂબ ફાયદો થશે. આ વરસાદથી ગામના નદી નાળા છલકાઈ ગયા હતા. સાથે જ ઠાડચ, ટાઢાવડ, ઘાટરવાડા સહિત અનેક ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26ની ચેમ્પિયન મિઝોરમની થલંગન્યુમ એફસીની ટીમ બની છે, જ્યારે ગુજરાતની પ્રોગ્રેસિવ એફસીની ટીમ રનર્સઅપ રહી છે. ગઈકાલે ભાવનગર ખાતે રમાયેલી મેચમાં મિઝોરમની ટીમે ગુજરાતને 9-5થી પરાજય આપીને ચેમ્પિયન બની. સુરત ખાતે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ગ્લોબલ ફેબ્રિકેશન એક્સપોમાં રામાયણની થીમની સાડી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ 6 મીટરની સાડી બનાવતા 45 દિવસ લાગ્યા છે. 3,000 કલરના શેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાડી અયોધ્યા રામ મંદિર અને

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલાશે તેમ વેપારી પ્રિતેશભાઈએ જણાવ્યું હતું.
1: અમે ખાસ રામાયણ સાડીની ટીમ ઉપર આખી નવી જનરેશન આખી પ્રેરિત થાય એના માટે આખી બનાવી હતી. અને ખાસ અમે જે નવું મશીન લીધું એટલે પહેલી સાડી આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે એમની જે પ્રેરણા છે એમનું જે ભક્તિભાવ છે એમને અનુસરીને અમને એવું એક થયું કે આપણે એ પ્રકારની ટીમ બનાવી જેથી કરીને આપણે એમની સુધી પણ એક સાડી પહોંચાડી શકીએ અને એને બતાડી શકીએ કે સુરતની અંદર આવી પણ કળા કૃતિ થાય છે કે જેની અંદર અલગ થીમ ઉપર આખું વસ્તુ બને છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એક વાર. વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી બે દિવસીય મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર શહેરમાં પીએમ ઈ બસ સેવાનો આરંભ. પરપ્રાંતીય શ્રમિકોની નોંધણીના રાજ્યવ્યાપી અભિયાનનો અમરેલીથી આરંભ. ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જળયાત્રા. ભાવનગર ખાતે યોજાયેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં મિઝોરમનો વિજય, ગુજરાત રનર્સઅપ રહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. પ્રથમ સાંભળીએ સમૂહ સ્વરમાં સંત કવિ તુલસીદાસની રચના.

0: ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના આપે સાંભળ્યો. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું. રજૂ કરીએ છીએ પ્રાસંગિક વિષય છે રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ. સંપાદન છે પરેશ મારુનું, પઠન છે તૌસિફ સમાનું.
1: આજે 20મો રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ છે. આંકડાશાસ્ત્ર અને આર્થિક આયોજન ક્ષેત્રના પ્રણેતા પ્રોફેસર પ્રશાંત ચંદ્ર મહાલનોબિસની જન્મજયંતિની ઉજવણી માટે દર વર્ષે 29 જૂનના રોજ રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ મનાવવામાં આવે છે. પ્રોફેસર પ્રશાંત ચંદ્ર મહાલનોબિસ ભારતીય આંકડાશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ મહાન ભારતીય વૈજ્ઞાનિક અને આંકડાશાસ્ત્રી હતા, જેમણે દેશના આર્થિક આયોજન અને આંકડાકીય પ્રણાલીમાં અદભુત યોગદાન આપ્યું છે. 29 જૂન 1893ના પ્રબોધચંદ્ર મહાલનોબિસ અને નિર્દોબાસીની દેવીના ઘરે કોલકાતામાં જન્મ્યા. તેમણે કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક બીએસસીની પદવી મેળવી હતી. ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે તેઓ ઇંગ્લેન્ડની પ્રખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગયા હતા, જ્યાં તેમણે ભૌતિકશાસ્ત્ર અને ગણિતમાં ડિગ્રી મેળવી. કેમ્બ્રિજમાં જ તેમણે આંકડાશાસ્ત્ર વિષયમાં ઊંડો રસ કેળવ્યો હતો. કારકિર્દીની શરૂઆતના દિવસો દરમિયાન મહાલનોબિસ સીટીઆર વિલ્સનની સાથે કેન્વેરિસ પ્રયોગશાળામાં સામેલ થયા. બાદમાં મહાલનોબિસ ભારત પરત આવી ગયા હતા અને 1922માં પ્રેસિડેન્સી કોલેજમાં ભૌતિક વિજ્ઞાન ભણાવવાનું શરૂ કરી દીધું. 3 દાયકાઓથી વધુ સમય સુધી ત્યાં ભણાવ્યું અને 1922 થી 1926 સુધી કોલકાતામાં અલીપુર વૈદ્યશાળામાં હવામાન વિજ્ઞાનીના પદ પર રહ્યા હતા. આ દરમિયાન તેમના આંકડાશાસ્ત્ર પ્રત્યેના પ્રેમના કારણે 17 ડિસેમ્બર 1931ના રોજ કોલકાતા ખાતે તેમણે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી. શરૂઆતમાં આ સંસ્થા એક નાનકડા જૂથ તરીકે શરૂ થઈ હતી, પરંતુ પાછળથી તે આંકડાકીય સંશોધન અને તાલીમ માટે વિશ્વભરમાં એક અગ્રણી સંસ્થા તરીકે વિકસી. ગણિત અને આંકડાશાસ્ત્ર ક્ષેત્રે તેમનું સૌથી મોટું પ્રદાન મહાલનોબિસ ડિસ્ટન્સ છે. આ એક એવું આંકડાકીય માપ છે જેનો ઉપયોગ 2 ડેટા સેટ્સની સરખામણી કરવા અને બહુચલીય માહિતીનું વિશ્લેષણ કરવા માટે થાય છે. આ શોધે ડેટા સાયન્સ અને માનવશાસ્ત્રીય માપનના ક્ષેત્રમાં ક્રાંતિકારી ફેરફાર કર્યા. તેઓ આયોજન પંચના સભ્ય હતા. ભારતની બીજી પંચવર્ષીય યોજનાનું મોડલ તેમણે જ તૈયાર કર્યું હતું, જેને મહાલનોબિસ મોડલ કહેવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ભારે ઉદ્યોગોના વિકાસ દ્વારા ઝડપી ઔદ્યોગિકરણ કરવાનો હતો. તેમણે મોટા પાયે સેમ્પલ સર્વેક્ષણોની ડિઝાઇન તૈયાર કરવામાં પણ મહત્વનું યોગદાન આપ્યું. તેમણે ભારત સરકારને સત્તાવાર આંકડાકીય માહિતી એકત્રિત કરવામાં મદદ કરવા માટે નેશનલ સેમ્પલ સર્વે અને સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન જેવી સંસ્થાઓની સ્થાપના કરાવી. પ્રોફેસર મહાલનોબિસ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જાણીતા હતા. તેઓ 1947 થી 1951 સુધી યુનાઇટેડ નેશન સબ કમિશન ઓન સેમ્પલિંગના અધ્યક્ષ હતા. 1949માં તેમને ભારતના માનદ રાષ્ટ્રીય આંકડાકીય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની અસાધારણ સેવાઓ માટે ભારત સરકારે તેમને 1968માં દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણથી નવાજ્યા હતા. આ ઉપરાંત તેઓ રોયલ સોસાયટી લંડનના ફેલો પણ હતા. ભારતના સામાજિક આર્થિક વિકાસ અને આંકડાશાસ્ત્ર ક્ષેત્રે પ્રોફેસર મહાલનોબિસ દ્વારા આપવામાં આવેલા અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે ભારત સરકારે 2007થી તેમની જન્મજયંતિ 29 જૂનને રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ તરીકે જાહેર કરી છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં આંકડાશાસ્ત્રના મહત્વ અને નીતિ ઘડતરમાં ડેટાની ભૂમિકા અંગે જાગૃતિ લાવવાનો છે. દર વર્ષે આંકડાશાસ્ત્ર દિવસ રાષ્ટ્રીય સુસંગતતાની થીમ સાથે ઉજવવામાં આવે છે. 2026ની થીમ વહીવટી ડેટાની સંભાવનાને અનલોક કરવી છે, જે પુરાવા આધારિત નીતિ નિર્માણ અને શાસન માટે વહીવટી પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થતા ડેટાના લાભના વધતા મહત્વ પર ભાર મૂકે છે. આ થીમ ડેટા ગુણવત્તા, આંતર કાર્યક્ષમતા, એકીકરણ અને શાસન માળખાને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે, જેથી સમયસર વિશ્વસનીય અને ઝીણવટભર્યા આંકડા ઉત્પન્ન કરવા માટે આવા ડેટાની ઉપયોગિતાને મહત્તમ બનાવી શકાય. 28 જૂન 1972ના રોજ 78 વર્ષની વયે પ્રોફેસર મહાલનોબિસનું અવસાન થયું. તેમના દ્વારા સ્થાપિત સંસ્થાઓ અને આંકડાશાસ્ત્ર ક્ષેત્રે તેમણે આપેલો વારસો આજે પણ ભારતને આગળ વધારવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યો છે. ભારતીય આંકડાશાસ્ત્ર અને આર્થિક નીતિઓ પર તેમની છાપ હંમેશા અમિટ રહેશે.
0: રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ આ વિશે પ્રાસંગિક આપે સાંભળ્યું. સંપાદન હતું પરેશ મારેનું, પઠન હતું તૌસિફ શમાનું.

આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હિન્દ મહાસાગરની સુરક્ષા અને સમૃદ્ધિ ભારત અને સેશેલ્સ વચ્ચેની સહિયારી જવાબદારી છે. વિક્ટોરિયામાં દ્વિપક્ષીય વાટાઘાટો બાદ સેશેલ્સના રાષ્ટ્રપ્રમુખ પેટ્રિક હર્મીની સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ભારત એક એવા હિન્દ મહાસાગરની કલ્પના કરે છે જ્યાં દરિયાઈ સુરક્ષા આર્થિક સમૃદ્ધિ દ્વારા પૂરક બને. બંને દેશ વચ્ચે કૃષિ, નાણાં, અવકાશ અને આરોગ્ય સહિત અનેક ક્ષેત્રોમાં કરારોનું આદાન પ્રદાન થયું. દરમિયાન સેશેલ્સના રાષ્ટ્રપ્રમુખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના દૂરંદેશી નેતૃત્વ, ટકાઉ વિકાસ અને આબોહવા સ્થિતિસ્થાપકતા પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે દેશના સર્વોચ્ચ સન્માન ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન એનાયત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના મંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન પુરસ્કારથી સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, જૂન મહિનામાં સ્વદેશી વિમાનની પ્રથમ ઉડાન સાથે ભારતે ઉડ્ડયન ક્ષેત્રમાં મોટી સફળતા હાંસલ કરી છે. આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતા તેમણે કહ્યું કે દેશમાં હાલમાં આવા વધુ 40 વિમાનોનું ઉત્પાદન થઈ રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું હતું કે આનાથી સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો ક્ષેત્ર અને એરોસ્પેસ ક્ષેત્રને પ્રોત્સાહન મળી રહ્યું છે. પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે વાત કરી. આ વર્ષે આ કાર્યક્રમ 2500થી વધુ સ્થળોએ યોજાયો હતો. તેમણે કહ્યું કે ભારત અમદાવાદમાં વિશ્વ યોગ સ્પર્ધામાં 102 સુવર્ણચંદ્રકો સહિત કુલ 114 ચંદ્રકો જીતી ટોચના સ્થાને રહ્યું. તેમણે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની અપીલના પ્રતિભાવમાં કેટલાક સ્થળોએ નાગરિકોએ એકતા દર્શાવી અને સોનાની ખરીદી અને વિદેશ યાત્રાને અસ્થાયી રૂપે મુલતવી રાખી. જિલ્લામાં ગઈકાલે 28 જૂને પોલિયો બૂથના દિવસે 314,293 બાળકોના લક્ષ્યાંકની સામે 264,331 બાળકો એટલે કે 84% કામગીરી થયેલ છે, જેમાં માંડવીમાં 19,002, ભચાઉમાં 23,983, રાપરમાં 27,939, ગાંધીધામમાં 50,549, અંજારમાં 31,937, ભુજમાં 56,598, નખત્રાણામાં 17,191, મુંદ્રામાં 16,851, અબડાસામાં 13,230 અને લખપતમાં 7,043 બાળકોને આવરી લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય પ્રભારી અધિકારી અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નિયામક શેખ અમીન ખાન દ્વારા ગઈકાલે એસ્પિરેશનલ બ્લોક રાપરની સર્વગ્રાહી ક્ષેત્ર મુલાકાત અને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક અને મુલાકાતનો મુખ્ય હેતુ એસ્પિરેશનલ બ્લોક કાર્યક્રમ હેઠળ છેવાડાના વિસ્તારોના વિકાસને વેગ આપવાનો હતો. ગત 27 જૂનના તેમણે લખપત તાલુકાની સર્વગ્રાહી સમીક્ષા માટે અધિકારીઓ સાથે બેઠક કરીને સ્થળ મુલાકાત કરી હતી. આ બેઠકમાં પ્રભારી અધિકારીએ મુખ્ય સામાજિક આર્થિક સૂચકાંકો બાબતે ચર્ચા કરીને આરોગ્ય ક્ષેત્રે 100% ANC નોંધણી સુનિશ્ચિત કરવા, સંસ્થાકીય પ્રસૂતિનું પ્રમાણ વધારવા તેમજ શાળાઓમાં ડ્રોપઆઉટ રેટ શૂન્ય કરવા અને ખાસ કરીને કન્યાઓ શિક્ષણ અધવચ્ચેથી ન છોડે તે માટે સ્થાનિક સ્તરે સચોટ ટ્રેકિંગ સિસ્ટમ ઊભી કરવા જણાવ્યું હતું. વહીવટી કામગીરીની સાથે સાથે ગ્રાઉન્ડ લેવલ પર ગુણાત્મક પરિણામો લાવવા પર ભાર મૂકીને તેમણે તમામ સ્થાનિક અધિકારીઓને પરસ્પર સંકલન અને ડેટા આધારિત મોનિટરિંગ કરીને રાપર તેમજ લખપતને એક આદર્શ બ્લોક બનાવવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આદ્યકવિ સંત અને સુધારક કબીરજીની આજે 629 જન્મજયંતિ છે. તેમણે પોતાના પદો દ્વારા હિન્દુ મુસ્લિમ એકતાની હિમાયત કરી હતી. આજે સંત કબીરની જન્મજયંતિ નિમિત્તે કચ્છ યુનિવર્સિટી ખાતે કબીર એક ક્રાંતિકારી વિચારધારા એ વિષય પર ડોક્ટર ત્રિકાળદાસજી વક્તવ્ય આપશે. મહિલા T20ની મહત્વની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

0: ભારતની ટીમના 4 વિકેટના ભોગે 170 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 4 વિકેટ ગુમાવી 172 રન કરી વિજય હાંસલ કર્યો હતો. એલસી પેરીએ 56 અને એસ એલ એ ગાર્ડનરે 53 રન કર્યા હતા. ભારતની મહિલા ટીમે 4 વિકેટના ભોગે 170 રન કર્યા હતા, જેમાં સુકાની હરમનપ્રીત કૌરે સૌથી વધુ 56 રન નોંધાવ્યા હતા. આયર્લેન્ડની ટીમે બીજી ટી ટ્વેન્ટી મેચમાં ભારતની ટીમને રસાકસીભરી રીતે માત્ર 1 રનથી હરાવી 2 મેચ સાથે શ્રેણી જીતી લીધી હતી. બેલફાસ્ટ ખાતે ની મેચમાં આયર્લેન્ડની ટીમે 8 વિકેટના ભોગે 154 રન કર્યા હતા. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: નમસ્કાર. આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ હાજરી આપી. ગુજરાતના વડોદરા ખાતે 4th વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ આજથી શરૂ. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર સેશનમાં ભાગ લેશે. વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1450 થયો. અને એફઆઈએચ હોકી પ્રો લીગની મેચમાં ભારતીય પુરુષ હોકી ટીમે ઇંગ્લેન્ડને 3-2 હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ હાજરી આપી હતી. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા હતા. નૌકાદળ અને સેનાની ટીમોનો સમાવેશ કરતી ભારતીય માર્ચિંગ ટુકડીએ પરેડમાં ભાગ લીધો હતો. ભારતીય નૌકાદળના બેન્ડે પણ ભારતીય માર્ચિંગ યુનિટનો ભાગ બન્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને સેશલ્સની ભાગીદારીને ગાઢ અને ખાસ ગણાવી હતી.
2: मेरी सेशल की यात्रा का संदेश स्पष्ट है. भारत ऐसे हिंद महासागर की कल्पना करता है जहां समुद्री सुरक्षा के साथ आर्थिक समृद्धि भी बढ़े, जहां हमारी साझेदारी आकार नहीं आपसी सम्मान और विश्वास पर आधारित हो, और जहां हम हर देश के पास पास नहीं साथ साथ चलें.
1: શ્રી મોદી શનિવારે સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મનીના આમંત્રણ પર સેશલ્સ પહોંચ્યા હતા. ગુજરાતમાં 4th વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ આજથી વડોદરાની જીએસએફસી યુનિવર્સિટી ખાતે પ્રાદેશિક આકાંક્ષાઓ વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ થીમ હેઠળ શરૂ થશે. મંત્રીઓમાં રાજનાથસિંહ, મનોહરલાલ ખટ્ટર, મનસુખ માંડવિયા, મુખ્ય રાજ્યમંત્રીઓ અને વૈશ્વિક રાજદ્વારીઓ સાથે 2 દિવસીય પરિષદમાં ભાગ લેશે, જેનો ઉદ્દેશ્ય મધ્ય ગુજરાત ક્ષેત્રમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે. સાંભળીએ એક અહેવાલ.
3: 150 से अधिक विशेषज्ञ और जापान, सिंगापुर, यूएई, यूक्रेन और रवांडा जैसे भागीदार देशों के प्रतिनिधि मध्य गुजरात के आर्थिक विकास पर मंथन करेंगे. इसके साथ ही सम्मेलन में आयोजित भव्य प्रदर्शनी के 150 से अधिक स्टॉल स्थानीय एमएसएमई, उन्नत तकनीकी स्टार्टअप और अमूल एवं जीएफएससी जैसे बड़े उद्यमों की क्षमता और नवाचार को प्रदर्शित करेंगे. अपर्णा खून, आकाशवाणी समाचार, अहमदाबाद.
1: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે નવી દિલ્હીમાં બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં શરૂ કરવામાં આવશે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ પ્રથમ 3 વર્ષ વ્યાપક સંભાળના દર્શન પર આધારિત છે. તેનો ઉદ્દેશ્ય જન્મથી 3 વર્ષ સુધીના બાળકોને ઘરની નજીક વધુ સારી આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવાનો છે. આ કાર્યક્રમ હેઠળ નવજાત શિશુ અને નાના બાળકો માટે હાલના ઘર આધારિત સંભાળ કાર્યક્રમોને એકીકૃત કરવામાં આવશે અને જરૂરિયાતમંદ બાળકોને વિશેષ ધ્યાન અને નિયમિત આરોગ્ય તપાસ કરવામાં આપવામાં આવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે યુનાઇટેડ કિંગડમની મુલાકાત પૂર્ણ કર્યા પછી ગ્રીસના એથેન્સમાં ઉચ્ચસ્તરીય ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે, જેનો મુખ્ય હેતુ વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક આર્થિક સહયોગને મજબૂત બનાવવાનો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે ગ્રીસની મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળ ધ એસેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર ખાતે પ્રેઝન્ટેશન્સ અને સ્ટાર્ટઅપ પીચમાં ભાગ લેશે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ જ્યોર્જ રોડ્રિક્સે જણાવ્યું છે કે ગત બુધવારે વેનેઝુએલામાં આવેલા 2 શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1450 થઈ ગયો છે. 7.2 અને 7.5ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ પછી વેનેઝુએલામાં શનિવારે દક્ષિણ અમેરિકન દેશના મધ્યપ્રદેશમાં 4

0: 1.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ આપત્તિથી 3238 લોકો ઘાયલ થયા છે અને 3142 પરિવારો પ્રભાવિત થયા છે. હજારો લોકો હજુ પણ શોધ અને બચાવ કામગીરીમાં 24 કલાક કામ કરી રહ્યા છે. બચાવ ટીમો દરિયાકાંઠા અને પર્વતીય પ્રદેશોમાં અસરગ્રસ્ત સમુદાયો સુધી પહોંચી રહ્યા છે. અમેરિકા અને ઈરાન કતારની રાજધાની દોહામાં વળતા હુમલાઓ અટકાવવા અને વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા છે. આ પગલાંનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટ પરના તેમના વિવાદોને ઉકેલવાનો છે. મહિનાઓથી ચાલી રહેલી લશ્કરી તણાવને કારણે યુદ્ધ વિરામ માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે. સાંભળીએ એક અહેવાલ.
1: पिछले कुछ दिनों में दोनों देशों के बीच सैन्य कार्रवाई तेज हो गई थी. अमेरिका ने ईरान पर युद्ध विराम का उल्लंघन करने का आरोप लगाते हुए उसके सैन्य ठिकानों पर हमला किया था. इसके जवाब में ईरान ने बहरीन और कुवैत में अमेरिकी सैन्य अड्डों पर बैलिस्टिक मिसाइलें और ड्रोन से हमले किए. दोनों देश फिलहाल सैन्य कार्रवाई रोकने पर सहमत हुए हैं ताकि हॉर्मुज जलडमरू मध्य से जहाजों की आवाजाही सामान्य बनी रहे. पहले ये वार्ता स्विट्जरलैंड में ईरान के परमाणु कार्यक्रम पर होनी थी, लेकिन हालात बदलने के बाद इसका स्थान और विषय दोनों बदल दिया गया है. समाचार कक्ष
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. ભિવંડીની એક સેશન્સ કોર્ટે મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા પેપર લીક કેસમાં ધરપકડ કરાયેલા 3 આરોપીઓને 6 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. તપાસ એજન્સીને આંતરરાજ્ય પરીક્ષા રેકેટની સંડોવણીની શંકા છે. ભિવંડી પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે આરોપીઓએ લીક થયેલા પ્રશ્નપત્રોને 1.5 કરોડ રૂપિયામાં વેચવા માટે દિલ્હીથી ભિવંડીનો પ્રયાસ કર્યો હતો. તપાસ કરતા હોય લીક થયેલા પેપરના સ્ત્રોતને શોધવા, નાણાકીય વ્યવહારોની તપાસ કરવા, પેપર મહારાષ્ટ્રમાં અન્યત્ર વેચાયું છે કે કેમ તે શોધવા અને રેકેટ અન્ય સભ્યોને ઓળખવા માટે 10 દિવસની પોલીસ કસ્ટડી માંગી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસમાં આંતરરાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના નેટવર્કની સંડોવણી બહાર આવી છે. કરાચીમાં થયેલી તાજેતરની ઘટના અંગે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપોને ભારતે સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા અને તેમને પાયાવિહોણા ગણાવ્યા હતા. મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે બીજા ઉપર આંગળી ચીંધવાને બદલે પાકિસ્તાને પોતાની અંદર જોવું જોઈએ અને તેના પ્રદેશ પર આતંકી માળખા સામે વિશ્વસનીય કાર્યવાહી કરવી જોઈએ. ભારતીય હવામાન વિભાગ IMD ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ પર અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ માટે લાલ રંગની ચેતવણી જારી કરી છે. આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. આગામી 2 દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કેરળ અને માહેના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દિલ્હીની ભ્રષ્ટાચાર વિરોધી શાખા ECBએ દવાઓ, સર્જિકલ ચીજવસ્તુ અને તબીબી ઉપકરણોની ખરીદીમાં મોટાપાયે ગેરરીતિઓ સાથે સંકળાયેલા કેસના સંદર્ભમાં તત્કાલીન આરોગ્ય સેવા મહાનિર્દેશક DGHS ડોક્ટર વત્સલા અગ્રવાલ અને CPAના ડેપ્યુટી એકાઉન્ટન્ટ નીરજ ચોપડાની ધરપકડ કરી છે. લંડન ખાતે FIH હોકી પ્રોલીગની મેચમાં ભારતીય પુરુષ હોકી ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં ઇંગ્લેન્ડને 3-2થી હરાવ્યું. અભિષેક, શિલાનંદ લાકરા અને હાર્દિક સિંહે ખૂબ જ રોમાંચક મેચમાં ભારત માટે શૂટઆઉટમાં ગોલ કર્યા. આ વિજયથી ભારતની ક્ષમતાઓનું પ્રદર્શન થયું અને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયેલા ડિફેન્ડર સંજયે શાનદાર દેખાવ કર્યો હતો, જ્યારે બંને ગોલકીપરોએ ક્લીનશીટ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ICC મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે લંડનના લોર્ડ્સ ખાતે તેમની છેલ્લી ગ્રુપ એ મેચમાં ભારતને 6 વિકેટથી હરાવ્યું. ભારતે ઓસ્ટ્રેલિયાને 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં 4 વિકેટ 172 રન બનાવ્યા હતા. પુરૂષોની ક્રિકેટમાં આયર્લેન્ડે ભારતને બીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 1 રનથી હરાવ્યું. આ વિજય સાથે આયર્લેન્ડ 2 મેચની શ્રેણીમાં 2-0થી જીતી લીધી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિદ્ધિ ઉંધાળ.
2: આજના મોટાભાગના અખબારોમાં ફ્રાન્સ અને સાઉદી અરેબિયામાં થયેલ વિમાન દુર્ઘટના અને યુરોપમાં વધતી ગરમીથી લોકો ત્રાહિમામ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, યુરોપમાં આગ ઉગતો આકાશ, ફ્રાન્સમાં 1000ના મોત. સંદેશ પ્રથમ પાને લખે છે, હિન્દ મહાસાગર અવસરોનો મહાસાગર બનશે, મોદી. ફ્રાન્સના આરોગ્ય વિભાગનો ઘટસ્ફોટ, ગરમીના મોજાથી 1000થી વધુ લોકોના મોત નિપજ્યા. ફૂલછાપનું શીર્ષક છે, અમેરિકા ઈરાનના સામસામાં હુમલામાં શાંતિનો કચરગાણ, વેનેઝ્યુએલામાં ફરી 4.9નો ભૂકંપ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસ મનાવાય છે.

0: સાંભળતા રહો આકાશવાણી ભુજ.
1: સાંભળશો હવે અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સમાચારોની હેડલાઇન્સ અત્યારે 8:30 9:30 સાંજે 5:10 તથા 7:05. પછી કાર્યક્રમ હલો કર્યું કાલ સવારે 8:32 રજૂ કરશે વિષ્ણુ ગોર, જેમાં કવિ શ્યામજી કચ્છી કાવ. કાર્યક્રમ ગીત શોધા 8:45. પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ સવારે 9 વાગે. સંતવાણી સાંભળી શકશો 9:32. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન સવારે 10 વાગે. લોક સંગીત 10:45.

બપોરે 12:02 ગેરસમી ગુજરાતી ગીતો, સુગમ 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, 1:30 જય ભારતી, બીજી સભામાં સાંજે 6:25 સ્થાનિક સમાચાર, કાર્યક્રમ યુવાણી 6:30, કાર્યક્રમ ગામનો છોરો 7:20, સમાચાર દર્પણ રાત્રે 9:15. આ સિવાય અન્ય સમય દરમિયાન અમે રિલે કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર અથવા વિવિધ ભારતી દ્વારા પ્રસારિત કાર્યક્રમો. જોઈએ સ્થાનિક હવામાન. ગત 24 કલાક દરમિયાન ભુજ ખાતે નોંધાયેલું ઉષ્ણતામાન આ પ્રમાણે રહ્યું. મહત્તમ 38.3 અંશ સેલ્સિયસ, ન્યૂનતમ 27.6 અંશ સેલ્સિયસ. હવામાં ભેજનું પ્રમાણ ગઈકાલે સવારે 8:30 વાગે 73% અને સાંજે 5:30 વાગે 42% નોંધાયું.

પ્રધાનમંત્રીએ કહ્યું, સ્વદેશી C-295 વિમાનની પ્રથમ ઉડાનને ઉડ્ડયન ક્ષેત્રમાં મોટી સફળતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈંધણ બચાવવા સહિતની તેમની અપીલને વ્યાપક સમર્થન આપવા બદલ દેશવાસીઓનો આભાર માન્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો. નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંમેલનને સંબોધતા કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિકસિત ભારત 2047ના દ્રષ્ટિકોણને સાકાર કરવામાં ગામડાઓની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર જમ્મુ અને કાશ્મીરની 3 દિવસની સત્તાવાર મુલાકાતે શ્રીનગર પહોંચ્યા. કાશ્મીરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે, જેનો હેતુ મતદારો સાથે જોડાણ અને પાયાના સ્તરની ચૂંટણી પહેલની સમીક્ષા કરવાનો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગઈકાલે ગાંધીનગરથી પોલિયો વિરોધી રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાયો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે સુરતમાં વૃક્ષારોપણ મહાઅભિયાન અંતર્ગત ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઓક્સિજન પાર્કમાં વૃક્ષારોપણ કર્યું. આદ્યકવિ સંત અને સુધારક કબીરજીની આજે 629મી જન્મજયંતિએ કચ્છ યુનિવર્સિટી ખાતે કબીર એક ક્રાંતિકારી વિચારધારા એ વિષય પર ડોક્ટર ત્રિકાળદાસજી વક્તવ્ય આપશે. કચ્છ જિલ્લામાં ગઈકાલે 28મી જૂને પોલિયો બૂથના દિવસે 3,14,293 બાળકોના લક્ષ્યાંકની સામે 2,64,331 બાળકો એટલે કે 84% કામગીરી થઈ. કેન્દ્રીય પ્રભારી અધિકારી શેખ અમીન ખાને એસ્પિરેશનલ બ્લોક રાપર અને લખપતની સર્વગ્રાહી ક્ષેત્ર મુલાકાત અને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી. મહિલા T20ની મહત્વની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આયર્લેન્ડની ટીમે બીજી T20 મેચમાં ભારતની ટીમને રસાકસીભરી રીતે માત્ર 1 રનથી હરાવી 2 મેચ સાથે શ્રેણી જીતી લીધી. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 7 દિવસમાં વરસાદી માહોલ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજથી સામાન્ય વરસાદની આગાહી. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 વાગ્યે.

આકાશવાણી જો ઈભોજ કેન્દ્ર રજૂ કર્યું તા પામણી જો મનપસંદ કાર્યક્રમ હલો કર્યું ગાલ બાબેણું હલો કર્યું ગાલ મેં પા મિલધાવું તા અને શિક્ષણ સાહિત્ય સ્થાપત્ય ઓઠા ચોઠા કહેવતું પેરોલ્યું ને વાર્તા એજી ગાલ્યું કરદાવું તા અને હજ ગાલ કેણી વહી કચ્છી કાવજું જી હા કવિ શ્યામ ગોર ખૂબ જ સરસ કચ્છી મેં લઘુ કાવ્ય લખેતા અને પેન્ડ પેન્જી લઘુ કાવ્ય પાંકે હલાયા આયા તો હલો થોડું આજ કચ્છી કવિતા ઉમાણ્યું પહેલી લઘુ કાવ્ય આય ઈયજ થોડો મિલે તો ઈચ્છા મૃત્યુ ઈયજ થોડો મિલે તો ઈચ્છા મૃત્યુ લેટણું પે તો ઉત્તરાયણ તઈ બાણ શૈયાતે ભાઈ આય સંસાર જે માણીઘર મેળે હલધલ અદલા બદલી ચોંધે સાટા માટા ઓફર મેં ભોચલ લાગણી રૂમાલ બધી ખણી પોગોસે ઉડઈ ખાંધલ હિયારીને ટોટલ સોણે કે પૂછ્યો દુકાનદાર કે ભા હેન્જે સાટે માટે મિલધો કરો ન્યારી તપાસી ચકાસી જણસ ઉનચે ખપે તડિયા ઇસરાયલ પ્રેમ ને ગુબલ જિગર અગલી કવિતા હેકડો ભૂખ્યો ન માઇત્રો બાર હેકડો ભૂખ્યો ન માઇત્રો બાર ભૂલોનું સાવકારજી ડેલી તે અચી પોગો ને પોઈ અફસોસ કે તે કહેતાનો તો કુત્તા પણ ભૂખ્યા વિનેતા અગલી હે મિણી તે મીઠી નજર રખો તા મિણી તે મીઠી નજર રખો તા ને નસોકા જે એડી વતર રખો તા અચે કોન કમ અવસર મથે અચે કોન કમ અવસર મથે દોસ્તારતા હસી પણ સખર રખો તા દોસ્તારતા હસી પણ સખર રખો તા ને અગલી કવિતા હે વિલાયતી શિક્ષણજી

ભાવણું હેન ગીત સાથે અજો કાર્યક્રમ પૂરો કર્યું હતા. હલો કર્યું ગાલમે આવો અહીંયા આંજો રેડિયો દોસ્ત વિષ્ણુ ગોર ફરી મળવો ત્યાં સુધી આંજે અને આંજે પરિવાર જો ધ્યાન રાખજા અચી જા.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: નાનકડા હાથમાં છે પેન્સિલની વાત, શાળાની બારી ખોલશે નવા સપનાની પ્રભાત. નવી બેગ, નવી પેન્સિલ સાથે મળશે નવા સપના.

0: અને રંગ.
1: મમતા ભર્યું શિક્ષકનું મુખ, બાળ દેવોને આપશે વિદ્યાનું સુખ. તો ચાલો ઉજવીએ 26, 27 અને 28 જૂન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 નું નવું વર્ષ.
0: બાળકના સર્વાંગી વિકાસ થકી વિકસિત ગુજરાત થી વિકસિત ભારત 2047 ના વિઝન ને કરીએ સાકાર.
2: આજે પુરુષોત્તમ ઉપાધ્યાય સાથ આવી રહ્યા છે અંશા દવે.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: નાનકડા હાથમાં છે પેન્સિલની વાત, શાળાની બારી ખોલશે નવા સપનાની પ્રભાત. નવી બેગ, નવી પેન્સિલ સાથે મળશે નવા સપનાને રંગ.
2: મમતા ભર્યું શિક્ષકનું મુખ, બાળ દેવોને આપશે વિદ્યાનું સુખ. તો ચાલો ઉજવીએ 26, 27 અને 28 જૂન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 નું નવું વર્ષ.
1: બાળકના સર્વાંગી વિકાસ થકી વિકસિત ગુજરાત થી વિકસિત ભારત 2047 ના વિઝન ને કરીએ સાકાર.
3: ઉષા જેનોયના સ્વરમાં આજે રચના મકરંદ દવેની.

સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા અહીં પૂરો થયો. આ પ્રસારણ છે આકાશવાણીના ભુજ કેન્દ્રનું. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: ઈરાન હુમલાઓ અટકાવવા અને વાટાઘાટો કરવા સંમત થયા. પરપ્રાંતીય શ્રમિકોની નોંધણીના રાજ્યવ્યાપી અભિયાનનો અમરેલીથી આરંભ. ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જળયાત્રા. વાયોરથી લખપત વાયા કોટેશ્વર નવી બ્રોડગેજ લાઇન માટે 66 કિલોમીટર જમીન સંપાદન માટે જાહેરનામું બહાર પડાયું. કાસેજથી કંડલા બંદરને જોડતા રસ્તાને 6 માર્ગીય બનાવાશે. આ પ્રકલ્પ પૂર્ણ થવા સાથે કંડલા બંદરને જોડતા તમામ માર્ગ 6 માર્ગીય બનશે. કચ્છ જિલ્લામાં ગઈકાલે 28 જૂને પોલિયો બૂથના દિવસે 314,293 બાળકોના લક્ષ્યાંકની સામે 264,331 બાળકો એટલે કે 84% જેટલી કામગીરી કરાઈ. કેન્દ્રીય પ્રભારી અધિકારી શેખ અમીન ખાને એસ્પિરેશનલ બ્લોક રાપર અને લખપતની સર્વગ્રાહી ક્ષેત્ર મુલાકાત અને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી. રાજ્યમાં આગામી 6 દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટા છવાયા વરસાદની આગાહી. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10 સાંભળી શકાશે.
1: આકાશવાણીનું આ બોજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે સંતવાણી. આજના કલાકારો છે હરગોવિંદ રાજગોર અને નટવરગીરી ગોસ્વામી. પ્રથમ સાંભળીએ હરગોવિંદ રાજગોરને.

હરગોવિંદ રાજગોરને સાંભળ્યા બાદ હવે સાંભળીશું સંતવાણીમાં નટવરગીરી ગોસ્વામીને. રચના છે ત્રિકમ સાહેબની. ત્યારબાદ સાંભળશું અનુક્રમે રચના જેસલ અને દાસ હોથીની.

0: નાનકડા હાથમાં છે પેન્સિલની વાત, શાળાની બારી ખોલશે નવા સપનાની પ્રભાત, નવી બેગ નવી પેન્સિલ સાથે મળશે નવા સપનાને રંગ,
1: મમતા ભર્યું શિક્ષકનું મુખ, બાળ દેવોને આપશે વિદ્યાનું સુખ. તો ચાલો ઉજવીએ 26, 27 અને 28 જૂન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 નું નવું વર્ષ.
0: બાળકના સર્વાંગી વિકાસ થકી વિકસિત ગુજરાત થી વિકસિત ભારત 2047 ના વિઝન ને કરીએ સાકાર.
2: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
3: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
2: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: નાનકડા હાથમાં છે પેન્સિલની વાત, શાળાની બારી ખોલશે નવા સપનાની પ્રભાત. નવી બેગ, નવી પેન્સિલ સાથે મળશે નવા સપનાને રંગ.
2: મમતા ભર્યું શિક્ષકનું મુખ, બાળ દેવોને આપશે વિદ્યાનું સુખ. તો ચાલો ઉજવીએ 26, 27 અને 28 જૂન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 નું નવું વર્ષ.

0: વહુ
1: જી મમ્મી જી, આ ઘરના થોડા નિયમો છે.
0: જેમ કે
1: અહીંયા કેશ ની પરંપરા નથી,
0: તો લેવડ દેવડ
1: તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ.
0: ઓ,
1: જેમ કે યુપીઆઈ થી.
0: અચ્છા,
1: અને હા સાંભળ, હજુ એક નિયમ છે.
0: કયો નિયમ મમ્મી જી?
1: તારું મોઢું જોઈને લાગો પણ યુપીઆઈ થી જ મળશે.
0: તમે પણ ને મમ્મી જી.
2: ભારત કરે છે ડિજિટલ ચૂકવણી,
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
4: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
5: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: નાનકડા હાથમાં છે પેન્સિલની વાત, શાળાની બારી ખોલ છે નવા સપનાની પ્રભાત. નવી બેગ, નવી પેન્સિલ સાથે મળશે નવા સપનાને રંગ.
3: મમતા ભર્યું શિક્ષકનું મુખ, બાળ દેવોને આપશે વિદ્યાનું સુખ. તો ચાલો ઉજવીએ 26, 27 અને 28 જૂન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 નું નવું વર્ષ.
2: બાળકના સર્વાંગી વિકાસ થકી વિકસિત ગુજરાત થી વિકસિત ભારત 2047 ના વિઝન ને કરીએ સાકાર.
4: આ છે અમિત કુમાર અને અલકા યાજ્ઞિકનો સ્વર. ફિલ્મ છે નરસિંહા.

0: બાબુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: નાનકડા હાથમાં છે પેન્સિલની વાત, શાળાની બારી ખોલશે નવા સપનાની પ્રભાત. નવી બેગ, નવી પેન્સિલ સાથે મળશે નવા સપનાની રંગ.
4: ઉજવીએ 26, 27 અને 28 જૂન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 નું નવું વર્ષ.
3: બાળકના સર્વાંગી વિકાસ થકી વિકસિત ગુજરાત થી વિકસિત ભારત 2047 ના વિઝન ને કરીએ સાકાર.
5: ફિલ્મ દિવ્ય શક્તિનું ગીત સાંભળીએ, કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં.

0: સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન અહીં પૂરો થાય છે.
1: નાનકડા હાથમાં છે પેન્સિલની વાત, શાળાની બારી ખોલશે નવા સપનાની પ્રભાત, નવી બેગ નવી પેન્સિલ સાથે મળશે નવા સપનાને રંગ,
2: મમતા ભર્યું શિક્ષકનું મુખ, બાળ દેવોને આપશે વિદ્યાનું સુખ. તો ચાલો ઉજવીએ 26, 27 અને 28 જૂન કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2025 નું નવું વર્ષ.
1: બાળકના સર્વાંગી વિકાસ થકી વિકસિત ગુજરાત થી વિકસિત ભારત 2047 ના વિઝન ને કરીએ સાકાર.
3: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: સાંભળતા રહો આકાશવાણી ભુજ.
0: રજૂ કરીએ છીએ લોક સંગીત, સાંભળશો લોકગીતો.

0: મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
1: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સુજલામ સુફલામ જળ અભિયાન થકી જળ સંગ્રહ શક્તિની ક્ષમતામાં આ વર્ષે 20,789 લાખ ઘનફૂટનો વધારો થયો હોવાનું જણાવતા જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ. ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાનું સમાપન. ભાવનગરમાં પોલિયો નાબૂદી અભિયાનના પહેલા જ દિવસે જિલ્લામાં 87% અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં 90.45% લક્ષ્યાંક હાંસલ થયો. જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાને સુચારૂ રીતે પૂર્ણ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી. ફિફા વિશ્વકપમાં કેનેડાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને પ્રથમ વખત અંતિમ 16માં સ્થાન બનાવ્યું. પાકિસ્તાનનો અફઘાન સરહદ પર હવાઈ હુમલો, 25 આતંકવાદીઓને ઠાર મારવાનો દાવો. ભારતીય શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 125 અને નિફ્ટીમાં 40 અંકનો ઉછાળો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કારો એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશેલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરમાં

પીએમ ઈ બસ સેવાનો આરંભ, સાથે જ શ્રી શાહે પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી બે દિવસીય મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા આજે બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર સેશન્સમાં ભાગ લેશે અને કરાચીમાં થયેલી તાજેતરની ઘટના અંગે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપોને ભારતે સ્પષ્ટપણે નકારી કાઢ્યા. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ આકાશવાણીનું આ છે અમદાવાદ વડોદરા કેન્દ્ર. માણીએ ફિલ્મ સંગીત.

हम किसी से कम नहीं, આ ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં હમણાં જ આપે સાંભળ્યું. શબ્દો હતા મજરૂ સુલતાનપુરીના અને સંગીત હતું આરડી બર્મનનું. હવેનું ગીત સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં, ફિલ્મ અનામિકા. શબ્દ મજરૂ સુલતાનપુરીના અને સંગીત આરડી બર્મનનું.

ફિલ્મ સંગીત કાર્યક્રમનું હવેનું ગીત ફિલ્મ કભી કભીનું. શબ્દો સાહેલુ ધ્યાનવીના, સંગીત ખૈયામનું અને ગાયક કલાકારો છે લતા મંગેશકર અને મુકેશ.

0: તમને શરમ નથી આવતી? તમારા ઘરની દિવાલો પર તમે આવી પાનની પિચકારીઓ મારો છો?
1: એ ભાઈ, એ તો ઘર છે અને આ જાહેર રસ્તો છે.
0: અરે જાહેર રસ્તો એટલે આ તમારી ને મારી બંનેની માતા છે, માતા, ધરતી માતા. લોહા પાણીની બોટલ અને સાફ કરો આ તમારા પાનની પિચકારી.
1: અરે અરે, કરું છું ભાઈ, કરું છું. મને મારી ભૂલ સમજાઈ ગઈ. ફરીવાર હું આવું નહીં કરું અને કોઈને કરવા પણ નહીં દઉં.
0: હવે કરીને શાણપણની વાત.
2: સ્વચ્છ ભારત અભિયાન, એક કદમ સ્વચ્છતા તરફ.

ગાયિકા હેમલતાનું ગાયેલું આ ગીત સાંભળીએ. ગીત અને સંગીત રવિન્દ્ર જૈનનું અને ફિલ્મ અખિયો કે ઝરોખો સે.

ગીતકાર અને સંગીતકાર રવિન્દ્ર જૈનનું આ ગીત આપે હેમલતાના સ્વરમાં સાંભળ્યું. અને શ્રોતા મિત્રો, આ સાથે જ પૂરો થયો ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ.

ઘડિયાળ બોલી રહી છે 11:30 નો સમય. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ. સાંભળીએ ગેર ફિલ્મી હિન્દી ગીતો.

અમે મિશ્રાનું આ ગીત આપે સાંભળ્યું. શબ્દો હતા કુનાલ વર્માના. કાર્યક્રમમાં હવે સાંભળીએ સાધના સરગમ અને આઝમ અલી મુકરમના સ્વરમાં આ ગીત. શબ્દો છે દયારામ દર્દ ફિરોઝાબાદીના, સંગીત આઝમ અલી મુકરમનું.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી અત્યારે આપ સાંભળી રહ્યા છો ગેર ફિલ્મે હિન્દી ગીતો કાર્યક્રમનું. આ ગીત સાધના સરગમ આઝમ અલી મુકરમના સ્વરમાં, શબ્દો દયારામ દર્દ ફિરોઝાબાદીના, સંગીત આઝમ અલી મુકરમનું.

શૈલેન્દ્ર શર્માએ લખેલું ગીત મનોજ વર્માના સ્વરમાં આપણે સાંભળ્યું. સંગીત હતું શબાબ આઝમીનું. કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળીએ.

0: महसूस ये हुआ कि जमाने गुजर गए भाई ए हरिहरनना स्वरमां आ गीत आप सांभळी रह्या श्रोता मित्रों અને આ સાથે જ પૂરો થયો ગેર ફિલ્મે હિન્દી ગીતોનો આ કાર્યક્રમ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ બપોરના 12 વાગ્યાનો સમય થોડી જ ક્ષણોમાં સાંભળીશું મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વડોદરાની જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ. ભારતીય શેરબજારમાં નરમાશ, સેન્સેક્સમાં 120 અને નિફટીમાં 30 અંકનો ઘટાડો. તાપી જિલ્લામાં પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 0-5 વર્ષના અંદાજે 65,072 બાળકોને આવરી લેવાયા. પંચમહાલ જિલ્લામાં ઓછા વરસાદની આગાહીના પગલે આ વર્ષે ડાંગરના વાવેતરમાં અંદાજે 35% ઘટાડો થવાની શક્યતા. ખેડૂતોને પાણીની ઉપલબ્ધિ મુજબ ડાંગરના બદલે કઠોળ અને સોયાબીન જેવા ઓછા પાણીના પાકોને પ્રાધાન્ય આપવા અપીલ. નવસારીમાં મેઘરાજાનું આગમન, ચીખલી પંથકમાં 4 કલાકમાં 1.5 ઇંચ વરસાદ. કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું કે ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ ખેડૂતોની આવક વધારવા, ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા અને યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જામંત્રી પ્રહલાદ જોશી આજે મધ્યપ્રદેશના નીમચ અને શાજાપુર ખાતે 2 મોટા સોલર પાવર પાર્કનું ઉદ્ઘાટન કરશે. અમદાવાદની 8 વર્ષીય તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું. તક્ષવીએ 16 સેન્ટીમીટરની ઊંચાઈએ 10 મીટર અંતરનું સ્કેટિંગ કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. ભારતીય પુરૂષ હોકી ટીમે લંડનમાં FIH પ્રો લીગના રિવર્સ મુકાબલામાં ઇંગ્લેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં 3-2 પરાજય આપ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની એથ્લેટ દેવ્યાનીબા ઝાલાએ 65મી નેશનલ ઇન્ટરસ્ટેટ એથ્લેટિક્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. ગુજરાતના એકમાત્ર મહિલા એથ્લેટ તરીકે એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું. દીપ્તિ શર્મા મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી બની. અને આસામ અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે સ્થિતિ ચિંતાજનક. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

તુષાર શુક્લાનું આ ગીત આપ સાંભળી રહ્યા હતા, ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં. હવેનું આ ગીત આપ સાંભળશો સાધના સરગમના સ્વરમાં. શબ્દો છે રમણભાઈ પટેલના.

શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોનો આ કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી. હવેનું આ ગીત રૂપકુમાર રાઠોડના સ્વરમાં, શબ્દરચના રમણભાઈ પટેલની.

ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.

અંતરના પાનાના પણ હસ્તાક્ષર હોય ને મિત્રો. જી હા, જગદીશસિંહના સ્વરમાં આ ગીત આપે સાંભળ્યું. ગીત લખ્યું હતું ડૉક્ટર શ્યામલ મુનશીએ. કાર્યક્રમનું અંતિમ ગીત હવે. શબ્દો છે રમેશ પારેખના અને ગાયક કલાકાર પાર્થિવ ગોહિલ.

0: બસ હવે તો શબ્દે શબ્દે ચોમાસું અને ધોધમાર વરસાદથી આપણે સૌ રાહ જોઈ બેઠા છીએ દોસ્તો. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી અત્યારે આ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો 12:30 નો સમય એટલે હવે બહેનો માટેનો સહિયર કાર્યક્રમ. બસ ગણતરીની 30 સેકન્ડો પછી
1: આજે તો પાર્ટી જોઈએ. પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય.
2: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ.
1: પિઝા પાર્ટી, યે. ચાલ તારું કાર્ડ અને પિન આપ.
3: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
1: બાય ગર્લ્સ.
4: ક્યાં જાય છે સાંભળ્યું? નહીં, નો શેરિંગ.
3: RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી. બહેનો, અમારી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં આપ છો લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ સાથે. મિત્રો, સહિયર કાર્યક્રમમાં આજે એક નાટક સાંભળીશું. નાટકનું નામ છે કેક્ટસ. ભાગ લેનાર કલાકારો સુરભિ શાહ, હિના મહેતા, જયના વૈદ્ય અને રમેશ ભટ્ટ. ગીતગાન માલતી યાંગી, પાર્શ્વ સંગીત પીજી સુરભિ, લેખિકા ભાનુમતી જાની,
1: પ્રસ્તુત કરતા ચંદ્રસેન નાવાણી.
0: તો પ્રસ્તુત છે નાટક કેક્ટસ.

0: કેમ સોનુ, શું છે આટલું બધું, કેમ હસે છે?
1: તમારા મોઢા ને પ્લાસ્ટર જોઈને તો અમને તો આવું આવડે નહીં ને ગમે નહીં, ને છતાં જુઓ આ અમારા હોઠ છે ને લાલ ચટ્ટા, તમારો રંગ રોગાન ઉખડી જાય ને પછી તો પાછું ઈનું ઈજ ને.
0: હો, તને એ બધી સમજણ ન પડે.
1: બેન, બેન એક વાત તો
0: જલ્દી કહે ને, મારે જવાનું મોડું થાય છે.
1: બેન, બેન છે ને તે મારો વાર કેશલો મને લગ્ન પહેલા જોવા આવેલો, ત્યારે વળ્યું એણે મને પૂછ્યું, અલી સોનુ ત્યાં ઓઠ ઉપર પેલા મોટા લોકો લગાડે એવું પ્લાસ્ટર લગાડ્યું છે, ને હું તો બેન મોટેથી હસી પડેલી. પછી મેં કહ્યું, અલે જાજા આપણે તો એવું બધું હોય. પછી એને શું કહ્યું ખબર છે બેન? મને કે તારા ઓઠ તો ચણોઠી જેવા છે. તે એમે આ સાહેબ તમને પહેલવેલા જોવા આવેલા ત્યારે તમને આવું કાંઈક પૂછેલું?
0: એ જા હવે અંદર જઈને તારું કામ કર. એ આમ ટીકી ટીકીને મારી સામે શું જોયા કરે છે?
1: તે બેન, આ તમે આજે આમ અતારમાં બની ઠનીને
0: ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોના વિકાસ પર એક હોલમાં મારી ભાષણ કરવા જવાનો છે.
1: તમે ઝૂંપડપટ્ટી વિશે ભાષણ કરશો? અરે હા, પેલું 15 દીથી ચાટલા સામે ઊભા રહીને ગોખ્યા કરતા હતા ઈ ને.
0: એ ચૂપ રે, કહું છું તને, કહું ને કે અંદર જા.
1: મેં નામ ગુસ્સે હું કામ થાવ છો? આ તો તમારી હારે વાતો કરવી મને બહુ ગમે હો. હે બેન, તમે કોઈ દી ઝૂંપડપટ્ટીમાં ગયા છો ખરા?
0: અરે ત્યાં જવાની મારે શી જરૂર? મારી પાસે ઝૂંપડપટ્ટી વિશે ઘણી બધી ચોપડીઓ છે.
1: તે બેન, ઝૂંપડપટ્ટી વિશે ભાષણ આપવા જશો ત્યાં આમ રંગ લપેડા કરીને જ જશો કે?
0: તને ન સમજાય, લોકો પર વટ પાડવા એવું બધું કરવું પડે, સમજી?
1: તમારા વટ ને બટ અમને ન સમજાય, અમે તો એ રોટલા હાક ખાઈએ અને ધબાકા બંધ કામ કરીએ. આ પેલું તમારું હું કહેવાય બળ્યું, પેલું ફીગ ફીગ
0: ફિગરે,
1: અરે હાઈ ફિગરે, ઓય આ ત્યાં રોજ શરીર ઉતારવાની કસરત કરવા જાવ છો અને મહિને ખાસા 500 રૂપિયા આપો છો, પણ કાંક ફેર બેર
0: પડ્યો છે ને? 5 વર્ષમાં ખાસો 1 કિલો વજન ઘટ્યું છે.
1: 1 કિલો જુઓ અમારી કાયા છે ને આરસના પુતળા જેવી. 5 વર્ષમાં 1 કિલો.
0: જા હવે અંદર જા, અંદર જા, આમ હસ્યા ના કર. ચાલ હું પણ જાઉં, મારે પણ મોડું થાય છે.
1: આ જોયા ને મોટા લોકો, બસ આખો દી આવું જ. આજે આ મીટિંગ તો કાલે વળી ત્યાં. આ અમારા બેનને સમાજ સેવાનું ઘેલું લાગ્યું છે, તે આમ બધે ભાષણો કરતા ફરે છે. દીકરો ભણે જ પરદેશ ને દીકરી આ બધાયથી નોખી. હાવ હાદી, જરાય ટાપટીપ નહીં કે નહીં જરાય મોટાય.
2: સોનુ, સોનુ મમ્મી ક્યાં ગઈ?
1: ઝૂંપડપટ્ટી વિશે ભાષણ આપવા.
2: એ ખરી છે ને, ઝૂંપડપટ્ટીમાં એણે કદી પગ પણ મૂક્યો નથી, ને પાછી
1: મેં એમને એ જ કહ્યું તો કે અમારાથી ત્યાં ન જવાય.
2: ન કેમ જવાય, હું જઉં છું જ ને. ત્યાંના વડીલો એમના બાળકોને નિશાળે ભણવા મોકલે એવું સમજાવવા ગઈકાલે જ હું ઝૂંપડપટ્ટીમાં ગઈ હતી.
1: હાય હાય હાય બેન, ઈ હું બોલ્યા, જોજો મમ્મીને કહેતા, નહીં તો તમારું તો આ પરમધર્મી ઘર ને.
2: પરમધર્મી ઘર? અરે હા, કૃષ્ણની મૂર્તિ અમારા ઘરમાં ખાસ આગ્રાથી આવી છે, આરસની છે, ₹10,000 ની. અમારા ઘરોમાંના ભગવાન પણ ખરીદાય બ્લેકના નાણા વડે જ તો. સોનુ ખોલ તો જરા.
1: હા બેન, ખોલું.
2: ઓ નીરવ, આવ ને, આવ બેસ. અરે બેસ ને નીરાતે.
3: સાચું કહું શૈલા, ખોટું ના લગાડીશ, પણ આ 2 નંબરના નાણાથી ખરીદાયેલી મુલાયમ તો અમને તો વાગે તેવ નહીં ને.
2: ઓ નીરવ, તું તો જાણે જ છે ને કે મને મારા ઘરનો આ દંભ, આ વૈભવ પસંદ નથી, પણ શું કરું, જન્મ મરણ ને પરણ એ કઈ આપણી ઈચ્છા મુજબ મળતા નથી.
3: સારું ચાલ, હવે એમ કઈ ખોટું નહીં લગાડવાનું.

0: આપણો કામ જે કરવાનો છે ને એનું આયોજન કરીએ. ચાલ
1: સોનુ, બેકઅપ ચા બનાવી લાવ ને.
2: હા બેન.
0: અરે એની કાંઈ જરૂર નથી, પાછું આજે તો આપણે ઘણે દૂર જવાનું છે, મોડું થશે.
1: હા પણ ચા તો પીવી જ પડશે.
0: અરે શૈલા, અરે આજે તો ખૂબ મજા આવી ગઈ. હા એક પૈસાદાર મહિલાનું ભાષણ સાંભળીને આવ્યો.
1: શેના વિશે હતું?
0: શેના વિશે? અરે ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોના સર્વાંગી વિકાસ વિશે. તો
1: પછી
0: પછી શું? એક તો એ મહિલા એક્ટ્રેસ જેવું મેકઅપ કરીને આવેલા.
1: હા
0: ઝૂંપડપટ્ટીમાંથી ભાષણ સાંભળવા આવેલા લોકોને ઉદ્દેશીને એમણે કહ્યું કે તમારા બાળકોને નવડાવી ધોડાવી સ્વચ્છ સુઘડ વસ્ત્રો પહેરાવવા જોઈએ, ભણવા મોકલવા જોઈએ. અને હતો ત્યાં ખરી એ મહિલાએ કે ઝૂંપડપટ્ટીના પેલા બાળકોને દૂધ માખણ સલાડ લીલો તેમજ સૂકો મેવો વગેરે ખવડાવવાની સલાહ આપતા. બોલ પછી તમારી હટે જ ને.
1: પછી શું થયું?
0: પછી શું? પછી મેચ એમને ક્રોસ કર્યા અને પૂછ્યું, તમે કદી ઝૂંપડપટ્ટીમાં ગયા છો ખરા? એમના ઘર જોયા છે? એમને દાળ રોટીના વાદા હોય ત્યાં તમે આમ તમારા વૈભવી ખોરાકનો મેનુ આપો તો કેમ ચાલે?
1: નીરવ, તે ખરેખર આવું કહ્યું?
0: આજ તો કહું જ ને, મેં તો એમ પણ કહ્યું કે મેડમ આમ ભાષણ આપવાથી સમાજ સેવા ના થાય. અરે એ માટે તો એમના ઘરોમાં જઈને તૂટેલા ખાટલા પર બેસીને એમને ખભે પ્રેમ ભર્યો હાથ મૂકીને એમના પ્રશ્નોને સમજીએ ને, ત્યારે સાચી સમાજ સેવાનું પહેલું પગથિયું માર તમે ચડી શકો.
2: લ્યો બે ચા.
1: લે નીરવ, ચાલે. પછી શું થયું?
0: પછી શું? હો થઈ ગઈ, બે ચાર વાક્યો બોલ્યો, એમને એમનું ભાષણ પૂરું કરી દેવું પડ્યું. શરૂમાં તો ભરતી શ્રોતાઓએ થોડીક તાળીઓ પાડી, ખો ખો કરીને ઉધરસ ખાધી. પછી તો એ બધા સમજી ગયા. ચાલ છેલા, હવે આપણે મોડું થાય છે, વાતો ખૂબ કરી ચા પણ જોવાની.
1: હા ચાલ. જો સોનુ, અમે કામે જઈએ છીએ, મારે મોડું થશે, મમ્મીને કહી દે છે.
2: સારું બેન, તમે તમાર જાઓ. હાશ, લાવ ને, આ બેન નથી તો જરા સોફા પર બેસી લઉં. મને આ પોચા પોચા ટાબરિયાના ગાળ જેવા સોફા પર બેસવું બહુ ગમ્યો. આ બેન બહાર જાય ને ઘરમાં કોઈ ના હોય ને ત્યારે બાપુ આપણે આમ જ હો નિરાતે થોડું બેસી લઈએ, એવી મજા આવે છે ને. કેવા પોચા પોચા સોફા. અમારા શૈલા બેન જોયા ને, કોઈની હારે લપછપ નહીં. કોઈ છોકરી હારે જાજુ ન બોલે તો પછી છોકરા હારે તો વાત જ કયો રે. આજે આટલા વર્ષે પહેલી વાર કોક છોકરો આમ અમાર ઘેર એમને મળવા આવ્યો. નવાઈ ની વાત તો કેવાયો, પણ છોકરો છે પાણી ધારો.
3: પ્રમુખ શ્રી તો એવા ખુશ થઈ ગયા હતા ને.
2: તે અમારા બેન તો સરસ જ બોલે છે ને, છેલ્લા 15 દિવસથી ચાટલા સામે મો રાખી ગોખતા તા ને.
4: સોનુ,
3: અરે વિભા બેન, તમે તો આજે કમાલ કરી, ખરેખર તમે ખૂબ સરસ બોલ્યા.
4: ઓ થેન્ક યુ. પણ વચ્ચે પેલો ચાપલો છોકરો એને ભંગાણ પાડ્યું ને, એ મને જરા.
3: અરે એવું તો હવે થયા કરે. બાકી સાચું કહું, તમારી વાવાથી તો બધા જલે છે. હા તેથી જ તો તેઓ આમ તમારા વિરોધીઓને ઉભા કરે છે. બાકી તમારું ભાષણ એટલે તો કહેવું પડે. હા વળી તમે લાગતા તાય રૂપાળા હો કઈ, આ કોઈ તમને 45 નાય નાખે.
4: થેન્ક યુ. એ તો છે ને, ગઈ કાલે જ ફેશિયલ કરાવ્યું અને હેર ડાય પણ ફોરેન થી આવેલી બ્યુટિશિયન ને ખાસ બોલાવેલી. યસ
3: ને, આ સાડી વાહ વાહ કેવી મુલાયમ છે, સસલાના વાળ જેવી. ક્યાંથી લીધી, કેટલા ની આવી?
4: એ તો છે ને, શૈલેશ અમેરિકા થી લાવ્યા છે. યસ,
3: ખૂબ સરસ છે. હા ખાદી સિલ્ક ની છે ને. આપણા દેશ નો ફર્સ્ટ ક્લાસ ક્વોલિટી નો માલ પરદેશ જાય છે ને. મારી પાસે આવી જ એક સાડી છે વિભાબેન, આ ડિઝાઇન સહિત જુદી.
2: લ્યો બેન, આ શરબત લાવી.
4: લ્યો લ્યો અમિતાબેન.
3: થેન્ક યુ. ઓ માય ગોડ.

0: છ વાગે ગાડી મંગાવી હતી ને, સવા છ થયા હજુ કેમ નહીં આવી હોય?
1: કઈ નહીં, મારી ગાડી તમને મૂકી જશે.
0: ના ના ના, આ મારી ગાડી હમણાં જ આવી જોઈએ.
1: અરે તમે સંકોચ ન રાખો, પ્લીઝ જરૂર મૂકી જશે.
0: સારું, કારણ કે 7 વાગે મારે પ્રૌઢ શિક્ષણ અંગે એક મીટિંગ માં જવાનું છે.
1: આઈ સી. સોનો, ડ્રાઈવરને કહે કે બેનને ગાડી મૂકી આવે.
0: હા, આવજો.
1: આવજો.
2: સોનુ, સોનુ, આ ચા ના કપ કોણ આવ્યું હતું?
3: શૈલાબેન ના ભાઈબંધ.
2: શૈલા ના ભાઈબંધ?
3: પણ બેન, છોકરો છે ફૂટડો.
2: બોલ્યા, છોકરો છે ફૂટડો. ના જાત, ખાનદાન, સંસ્કાર કઈ નહીં જોવાનું.
3: સંસ્કાર, ખાનદાન એ તો બધું ઉપર ઉપર નું જોય છે ને. આ તમારી જ વાત કહો ને બેન, મી તમને અને સાહેબને હારે બેહી બેગડી નિરાતે વાત્યું કરતા ક્યારે જોયા
2: ન. એ તો શું થાય, એમની ધંધાથી ઘણા દિવસો બહારગામ જવાનું હોય અને મારે વિવિધ પ્રવૃત્તિઓ.
3: હું એ જ કહું છું ને, આ તમારી જિંદગી
2: મોભા પ્રમાણે તો રહેવું જ જોઈએ ને સોનુ.
3: મોભો મોભો મોભો.
2: શૈલા, આમાં આજે મારી તારી સાથે ગંભીર વાતો કરવી છે.
4: તમને મારી સાથે વાત કરવાનો સમય મળ્યો ખરો?
2: એમ વાત ઉડાવી ન દે.
4: હું વાત ઉડાવતી નથી, હકીકત રજૂ કરું છું. આટલા વર્ષોમાં તમે કે પપ્પાએ મારી સાથે નિરાતે વાત કરી છે ખરી?
2: ઓહો, હું પૂછું એનો જવાબ આપ. આજે અહીં કોણ આવ્યું હતું?
4: નીરવ આવ્યો હતો, મારો મિત્ર છે.
2: તું ક્યાં ગઈ હતી?
4: નીરવની સાથે ઝૂંપડપટ્ટીમાં ગઈ હતી, ત્યાંના બાળકોના વિકાસ માટે એમના માતા-પિતાને સમજાવવા.
2: તું ઝૂંપડપટ્ટીમાં ગઈ હતી? ત્યાં આપણાથી જવાય?
4: ઝૂંપડપટ્ટી વિશે ભાષણ આપી સમાજ સેવાનો દમ ભાચરી શકાય ને ઝૂંપડપટ્ટીમાં આપણાથી જવાય નહીં, એ કેવું? હું એ ઝૂંપડપટ્ટીમાં ગઈ હતી. એટલું જ નહીં, નીરવ હરિજન છે, સાચા અર્થમાં હરિનો જન.
2: શૈલા, મને આવા બધા ફિતૂર પસંદ નથી. તારા પપ્પાની ખબર પડશે તો.
4: પપ્પા? મમ્મી, પપ્પા કે તમે, તમે બંને કદી મારી ઈચ્છાઓ કે મારા અરમાનોનો ખ્યાલ કર્યો છે ખરો? મને કદી મારી રીતે જીવવા દીધી છે? અંગ્રેજી માધ્યમની શાળા તથા કોલેજમાં માત્ર તમારી જીદને કારણે જ મારે જવું પડ્યું. અત્યાર સુધી બધું મેં સહન કર્યું ને સ્વીકાર્યું. હવે મહેરબાની કરીને આ તમારું વૈભવી સુખ મારા પર ન લાદો. સુખનો એ આડંબર આ તમારા કુંડામાં વાવેલા કેક્ટસની જેમ મને વીંધી નાખે છે.
2: ઓહો, તું તો બહુ સરસ બોલવા લાગી છે ને નીરવની સાથે રહીને, ખરું? તે તું એને પરણવાની છે?
4: ના, અત્યારે તો કોઈ એવો વિચાર નથી. હમણાં તો ખૂબ કામ કરવું છે. અને હા, ભવિષ્યમાં પરણવાનો વિચાર આવે તો પરણીએ પણ ખરા.
2: તો એ આપણા ઘરમાં આવ્યો, અહીં સોફા પર બેઠો ને ચા પણ આપણા પ્યાલામાં. આ આપણા પરમધર્મી ઘર.
4: પરમધર્મી ઘર? મમ્મી, આપણે કેવા ને કેટલા પરમધર્મી છીએ એ તો આપણા આત્માને પૂછવાની જરૂર છે. ઘણી વાર તું ઘરમાં હોવા છતાં પણ સોનુ દ્વારા કેવડાવે છે કે બેન ઘરમાં નથી, આ આપણો પરમધર્મ. ને તમારા બેડરૂમના કબાટમાંની બાટલીઓ વિશે તો.
2: ચૂપ કહું છું, જા તારા રૂમમાં ચાલી જા કહું છું. મારે તારું ભાષણ નથી સાંભળવું.
4: કેમ, સત્ય બહુ કડવું લાગે છે ને? આ ક્લબોમાં અડધી રાત સુધી તમે શું કરો છો તે હું જાણું છું. આવું તો ઘણું બધું છે, ન બોલું એ જ ઠીક. બાકી નીરવ અહીં જરૂર આવશે. તને ન પોસાતું હોય તો મને કાઢી મૂકજે, હું જતી રહીશ. ગુડ નાઇટ.

0: સોનુ જો તો જરા કોણ છે?
1: હા જો આવો આવો.
0: કોણ છે સોનુ?
1: એ નીરવભાઈ છે.
0: ઓ નીરવ, આવ બેસ.
2: ઓ તમે
3: તમે
0: નીરવ, આ મારા મમ્મી અને મમ્મી આ નીરવ. નીરવ ચાલ આપણે જઈએ.
2: શૈલા, તારે એની સાથે જવાનું નથી.
0: કારણ?
2: પૂછ એને. મારા ભાષણ વખતે એને મારું

0: કેવું અપમાન!
1: તમારું અપમાન કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો. આજે તમારો આદર કરું છું, પણ સત્ય હકીકત કહેતા હું નહીં ખચકાઉં.
0: પણ તમારે વચ્ચે આમ નહોતું બોલવું જોઈતું.
1: તો જ લોકોને વાસ્તવિકતાનો ખ્યાલ આવે ને. જ્યાં સુધી તમે ઝૂંપડપટ્ટીની રૂબરૂ મુલાકાત ન લો ત્યાં સુધી એમના પ્રશ્નો શી રીતે સમજી શકો?
0: તું આવવાની સાથે દોસ્તી રાખે છે શૈલા?
2: એટલે તમે કહેવા શું માંગો છો? એ આપણી કહેવાતી ઉજળિયાત કોમનું નથી તેથી. પણ મમ્મી, માણસ જન્મથી નહીં પણ કર્મથી મહાન બને છે.
1: હા શૈલા, તારી વાત સાચી છે. બધાની જાતિ એક જ છે અને તે માનવ જાતિ, અને ધર્મ પણ એક જ, માનવતાનો.
0: જોયા મોટા માનવતાવાદી!
1: તમે બધા શું છો એ સૌ કોઈ જાણે છે. તમારા તન ઉજળા અને મન મેલા. અરે તન પણ ઉજળા નહીં હોય, તમને લોકોને આત્મા જેવું કઈ હોય છે ખરું? જો હોય તો જરા પૂછી જોજો કે તે કેવો શુદ્ધ છે. બાકી અમારી વાત કરતા હો તો ચાલો ઝૂંપડપટ્ટીમાં તમને પ્રત્યક્ષ બતાવું કે તેમાંના કેટલા તો રોજ વાયલા ઉઠે છે, નાઈ ધુએ છે, સાદા સસ્તા પણ ધોયેલા અને સુઘડ વસ્ત્રો પહેરે છે, અને તેઓ પૂજા પાઠ પણ કરે છે, અને ઘરના બધા જ સભ્યો કાળી મજૂરી કરે છે. ને તમે બધા ગરીબોનું શોષણ કરી પૈસો ભેગો કર્યો, એમાં તમારી સંસ્કારિતા આવી ગઈ. વાહ વૈભવ વિલાસ, એ કઈ સંસ્કાર નથી શૈલા. અને તું ઘર કહેશ? આ ઘર ઘર નથી, સોનાનું પિંજર છે.
2: હા, વર્ષોથી આ પિંજરમાં હું ગુંગરાઉ છું. ઘણી વાર મારા રૂમની બારીમાંથી રાત્રિની રાત્રિઓ બહાર દેખાતા કાળા અંધકારને નિહાળું છું ને નિશાસા નાખું છું. મમ્મી, લ્યો આ બંગડી ને આ બુટ્ટી, તમારો વૈભવ અહીં મૂકીને જાઉં છું.
0: જા, ચાલી જા કહું છું, મારે કોઈની જરૂર નથી, ચાલી જા. અમારા પ્રણયચંદ્ર ને ગ્રહણ લાગ્યું ને હંમેશની થઈ ગઈ કાજળ કાળી અમાસ રાત્રિ. ન કોઈ તારલો, ન કોઈ પ્રકાશ. આ કેક્ટસ બસ આમ જ જીવન પાંખડી છેદાતી જ રહી. પીડા, અશ્રુ, વેદના, યાતના, બધું જ.
2: તમે આ બધું હું બોલો છો બેન?
0: બસ બરાબર આવો જ હતો એ. આંખ, નાક, બધું જ. પણ અત્યારે, અરે રે, ક્યાં હશે?
2: બેન, તમે કેવી વાત કરો છો? ને તમારી આંખોમાં આંસુ બેન, તમને કઈ થાય છે? ડોક્ટરને બોલાવવા છે બેન.
0: કોઈ ડોક્ટર મારું દર્દ દૂર નહીં કરે સોનુ.
2: હું તે હું છે બેન.
0: જો સાંભળ, આજથી લગભગ 25-30 વર્ષ પહેલા મારી કોલેજમાં સાથે ભણતા પરનાથના એક યુવક સાથે મેં છાનામાં લગ્ન કર્યા.
2: તો પછી તમે અહીં આ સાહેબ હારે?
0: સાંભળ, એ જ કહું છું. પિતાજી તો આવા લગ્નની સંમતિ ન જ આપે એની ખાતરી હતી. અમે બહાર ગામ જઈને લગ્ન કરેલા. 2-3 મહિના નિરાંતે સુખ ચેનથી રહ્યા પણ ખરા. પણ મારા નસીબમાં સુખ

0: પિતાજીએ ગમે ત્યાંથી મારી બહાર કાઢી. તેઓ આવ્યા, મને હાથ ખેંચીને મોટરમાં બેસાડી. હું રડતી કકળતી જ રહી. તેઓ મને એમના કહેવાતા મોટા ઘરમાં પાછી લઈ આવ્યા. એ વખતનો જમાનો ને અમારું કહેવાતું ખાનદાન, વળી પિતાજીનો એ ભયાનક ચહેરો, આજે યાદ કરું છું ને. સોનુ, સોનુ, મને વધારે આઘાત તો એ લાગ્યો કે હું માં બનવાની હતી. ના સોનુ, મારી જીવહાનિ તો કરવી જ ન હતી. મેં ક્યાં પાપ કર્યું હતું? પણ માને શી રીતે કહું, માની અનુભવી નજર બધું પામી ગઈ હતી. સંતાનને જન્મ આપવાની મારી ઈચ્છા જાણી લઈ તેઓ યાત્રા કરવાને બહાને મને બહારગામ લઈ ગયા. ને ત્યાં મેં કૃપાળા દીકરાને જન્મ આપ્યો.
1: પછી
0: એને અનાથાશ્રમ લઈ ગયા. ત્યારે મેં છાતી ફાટરું કર્યું હતું. હજી શૈલાના બાળપણનો આ ફોટો જોયો ને બધું તાજું થઈ ગયું. સોનું બધું તાજું થઈ ગયું. હા, મેં ભૂલાયું તો ક્યારે નહોતું.
1: પણ પછી આ સાહેબ,
0: સોનું, માં મને પાછી ઘેર લઈ આવી. છ એક માસ પછી પિતાશ્રી મને શ્રીમંત બીજવર સાથે પઢાવી દીધી. અરે ત્યારથી બસ આ કેક્ટસ
1: મારી
0: જિંદગીમાં એ જ ઉગ્યા છે ને.

0: પણ બેન, પણ આમ એકાએક એકલા ક્યાં હાલે બેન?
1: મારી દીકરીને પાછી લઈ આવ્યા, સોનુ મહેતા ગુમાવી છે.
0: ઓ બેન,
1: હવે પતું નહીં.
0: પણ બેન,
1: એની જિંદગીમાં ગુલાબ આવવા છે. મારે મારે હવે કેક્ટસ નહીં, કેક્ટસ નહીં.
2: આ કેક્ટસ

0: સાંભળી રહ્યા હતા નાટક કેક્ટસ. ભાગ લેનાર કલાકારો હતા સુરભિ શાહ, હિના મહેતા, જયના વૈદ અને રમેશ ભટ્ટ. ગીત ગાન માલતી યાંગી, પાર્શ્વ સંગીત પીજી સુરભિ, લેખિકા ભાનુમતી જાની, પ્રસ્તુત કરતા હતા ચંદ્રસેન નાવાણી. મિત્રો, આશા રાખીએ છીએ કે આ નાટક સાંભળવાની આપને મજા આવી હશે.
1: અને શ્રોતા મિત્રો, હવે ફરી મળવાના વાયદા સાથે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને આપો અનુમતિ. આપના અભિપ્રાયોની અમે રાહ જોઈશું આ સરનામે.
2: નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009.
1: ઈમેલ આઈડી પણ ફરી એક વાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

આ પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી. બપોરનો સમય થવા જઈ રહ્યો છે બપોરનો એકનો. થોડી જ ક્ષણમાં સાંભળશો દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

તરફડતી મનની યાદો આપણા મનને તરફડાયા કરે, યાદ અતારી રાત ભર આવ્યા કરે. દોસ્તો, મહેશ્વરી મહેતાએ લખેલું આ ગીત આપે સાંભળી રહ્યા હતા. સુગમ સંગીતના આજના આ કાર્યક્રમના ગાયિકા હતા ચેતના પાટડિયા, અને આ સાથે જ પૂરો થયો આ કાર્યક્રમ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. બપોરનો 1:20 નો સમય, થોડી જ ક્ષણોમાં સાંભળીએ ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કાર એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરમાં દર્શન કર્યા. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ગ્રીસના એથેન્સમાં ઉદ્યોગકારો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક. ગુજરાતના વડોદરામાં મધ્ય ગુજરાતની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ અને જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ પૂર્ણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કારો પ્રદાન કરશે. રાષ્ટ્રપતિ આજે સાંજે સંરક્ષણ દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના પોલીસના કર્મચારીઓને અસાધારણ બહાદુરીના કાર્યો માટે શૌર્ય પુરસ્કારો પ્રદાન કરશે.
1: इस अवसर पर राष्ट्रपति द्रौपदी मुर्मू सशस्त्र बलों, केंद्रीय सशस्त्र पुलिस बलों और राज्य तथा केंद्र शासित प्रदेशों के पुलिस कर्मियों को वीरता पुरस्कार प्रदान करेंगी. ये पुरस्कार असाधारण बहादुरी का प्रदर्शन करने वाले सैनिकों को दिए जाते हैं. ये सम्मान देश की आतंकवाद, उग्रवाद और सीमावर्ती क्षेत्रों में चुनौतियों के खिलाफ निरंतर लड़ाई को भी दर्शाते हैं. साथ ही विमानन, समुद्री अभियानों और मानवीय मिशनों में दिखाई गई असाधारण बहादुरी को भी मान्यता जाती है. इससे पहले राष्ट्रपति ने इसी महीने की 8 तारीख को राष्ट्रपति भवन में रक्षा अलंकरण समारोह के पहले चरण में वीरता पुरस्कार प्रदान किए थे. समाचार कक्ष से वैष्णवी.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરના દર્શન કર્યા. તેઓ ત્યાં ભારતીય સમુદાયને પણ મળ્યા હતા. શ્રી મોદી પીસ પાર્ક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ગઈકાલે તેમણે સેશેલ્સની સ્વતંત્રતાના 50 વર્ષ નિમિત્તે યોજાયેલા રાષ્ટ્રીય દિવસના સમારોહમાં હાજરી આપી હતી. શ્રી મોદી આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા. તેમણે પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસમાં નેતૃત્વ માટે સેશેલ્સનો સર્વોચ્ચ ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શ્રી મોદીએ સેશેલ્સની રાષ્ટ્રીય સભામાં સંબોધન કરતા ભાર મૂક્યો કે સેશેલ્સ અને ભારત બંને એવી દુનિયા શોધે છે જ્યાં વિકાસ વધુ સમાવિષ્ટ હોય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમકાલીન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આજે સંસદ ભવનમાં રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને કર્ણાટકથી ઉપલા ગૃહમાં ફરીથી ચૂંટાયેલા શ્રી ખડગેને શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુ, આરોગ્યમંત્રી જેપી નડ્ડા, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહ્યા હતા. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ ગ્રીસના એથેન્સમાં એક ઉચ્ચસ્તરીય ભારતીય વેપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક આર્થિક સહયોગને મજબૂત બનાવવાનો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે ગ્રીસની મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર ખાતે પ્રેઝન્ટેશન અને સ્ટાર્ટઅપ પીચમાં ભાગ લેશે. પ્રતિનિધિમંડળ એથેન્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે માળખાગત સુવિધાઓ, ડિજિટલાઇઝેશન અને સંરક્ષણ અને ખાદ્ય અને કૃષિ અંગે ભારતીય

0: અને ગ્રીક ઉદ્યોગ નેતાઓ સાથે ચર્ચા કરશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. વડોદરામાં મધ્ય ગુજરાતની બે દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ વીજીઆરસીનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું કે અત્યાર સુધીમાં 3 વીજીઆરસીમાં 9,499 સમજૂતી કરાર એમઓયુ દ્વારા ગુજરાતમાં 13,30,000 કરોડ રૂપિયાનું રોકાણ વિવિધ ઉદ્યોગમાં આવ્યું છે. ગુજરાત આજે ભવિષ્યનું વૈશ્વિક પ્રવેશદ્વાર બન્યું હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશ વિદેશના ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું. ગુજરાત સરકાર હંમેશા રોકાણકારોને મદદ કરવા તેમની પડખે ઊભી હોવાનું પણ તેમણે આશ્વાસન આપ્યું હતું.
1: आप आपके सपने लेके गुजरात आइए. और गुजरात की एक खासियत है, यहाँ अलग अलग राज्य से कई लोग आए होंगे. हम जो बोलते हैं वो करते हैं. पिछले कई सालों का ट्रैक रिकॉर्ड उठा के देख लीजिए. हम देने में पहले 2-5% शायद कम हो सकते हैं दूसरे राज्यों से, लेकिन ये एक ऐसा राज्य है, यहाँ पे 1 रुपए रोकोगे तो वो आपकी आने वाली पीढ़ी के लिए वो इन्वेस्टमेंट हमेशा सेफ रहेगा. और आपका रोका हुआ 1 रुपया जो होगा उसका रिटर्न भी सबसे ज्यादा अगर देखोगे तो गुजरात में मिलेगा. और हम जो कहेंगे वो टाइमली मिलेगा. अगर सालों तक आपके इंसेंटिव कहीं और जाओगे और धक्के खाने पड़ेंगे तो उसका ब्याज गिनोगे तो हम लोग डबल दे रहे होंगे. तो हम आप सबको खास तौर पे मेरे टीम गुजरात की ओर से मैं आप सबका यह स्वागत करता हूं.
0: પ્રાદેશિક આકાંક્ષાઓ વૈશ્વિક મહત્વાકાંક્ષાની વિષયવસ્તુ હેઠળ યોજાયેલી આ પરિષદમાં ગૃહ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદ દરમિયાન વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને નીતિ નિર્ધારકો દ્વારા કુલ 30થી પણ વધારે સત્રોનું સંચાલન કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાને સુચારૂ રીતે પૂર્ણ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ યાત્રાના પ્રારંભ અગાઉ સુરક્ષા વ્યવસ્થા, કાફલાની ગતિવિધિ અને તમામ તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે આજે સંપૂર્ણ પાયે ડ્રાય ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત દાનમાં કથિત નાણાકીય ગેરરીતિઓની અદાલતના નિરીક્ષણ હેઠળ તપાસ અને ફોરેન્સિક ઓડિટની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો. ન્યાયાધીશ એમ સુંદરેશ અને ન્યાયાધીશ શીલ નાગોની બેન્ચે આ તાકીદ પર સવાલ ઉઠાવ્યા હતા અને ઉનાળાના વેકેશન બાદ અદાલત ફરી ખુલ્યા બાદ અરજીને સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પશ્ચિમ એશિયાની ડામાડોળ પરિસ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારમાં સવારથી જ વધઘટનો માહોલ સર્જાયો હતો. પ્રારંભિક વધારા બાદ શેરબજારમાં ધીમે ધીમે ઘટાડો થયો હતો અને બપોરના સત્ર બાદ ઘટાડાનું વલણ યથાવત રહ્યું હતું. સેન્સેક્સમાં 200 અને નિફ્ટીમાં 45 કરતાં વધુ અંકોનો કડાકો જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં મતદારોને ઘરે ઘરે જઈને ચૂંટણી ગણતરી ફોર્મનું વિતરણ આવતીકાલથી શરૂ થશે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી અશોક કુમારે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે બૂથ લેવલ ઓફિસર્સ આવતીકાલથી આવતા મહિનાની 29મી તારીખ સુધી દરેક ઘરની મુલાકાત લઈને ગણતરી ફોર્મનું વિતરણ કરશે અને પાત્ર મતદારો પાસેથી યોગ્ય રીતે ભરેલી અરજીઓ એકત્રિત કરશે. ઓડિશામાં આજે સવારથી જ જગન્નાથ મંદિરમાં પવિત્ર દેવ સ્નાન યાત્રામાં સેંકડો ભક્તો ઉમટી પડ્યા છે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના સ્નાન ઉત્સવની પરંપરાગત ઉજવણીમાં ભાગ લેવા ભક્તજનોનું ઘોડાપુર જગન્નાથપુરીમાં ઉમટ્યું છે. શોભાયાત્રા દરમિયાન વૈદિક મંત્રોચ્યાર, શંખ અને ભક્તિ સંગીત વચ્ચે મંદિરના પવિત્ર સુવર્ણ કુવામાંથી ખેંચાયેલા 108 ઘડાથી પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવશે. દેવ સ્નાન પૂર્ણિમાના શુભ પ્રસંગે યોજાનારી આ વાર્ષિક ધાર્મિક વિધિ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાનો એક મહત્વપૂર્ણ પ્રારંભ દર્શાવે છે. પાકિસ્તાને કરાચીમાં સિંધ રેન્જર્સના મુખ્યાલય પર હુમલા બાદ 28 અને 29 જૂનની મધ્યરાત્રિએ અફઘાન સરહદ પર હવાઈ હુમલા કરીને 25 આતંકવાદીઓને ઠાર મારવાનો દાવો કર્યો છે. માહિતી મંત્રી અતાઉલ્લા તરારે તેની પુષ્ટિ કરી છે. પાકિસ્તાની સેનાની મીડિયા અને જનસંપર્ક શાખા ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સના રાવલપિંડીના મુખ્યાલયે જણાવ્યું કે

આ સફળતા ગુપ્તચર આધારિત અભિયાનમાં મળી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કાર એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરમાં દર્શન કર્યા. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ગ્રીસના એથેન્સમાં ઉદ્યોગકારો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક. ગુજરાતના વડોદરામાં મધ્ય ગુજરાતની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ અને જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ પૂર્ણ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. વડોદરાની જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી મધ્ય ગુજરાતની બે દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતો તથા ઉર્જામંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં આ પરિષદનું ઉદ્ઘાટન કરાયું. ઉદઘાટન સત્રને સંબોધતા કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે ઔદ્યોગિક વિકાસને વેગ આપવામાં વીજ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે મજબૂત આયોજનના કારણે ભારતે આ ઉનાળામાં 271 ગીગાવોટની વિક્રમજનક ટોચની વીજ માંગને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમણે કહ્યું કે દેશની વીજ ઉત્પાદન ક્ષમતાનું નોંધપાત્ર રીતે વિસ્તરણ થયું છે. શ્રી ખટ્ટરે ઉમેર્યું કે ડેટા સેન્સર્સ, ઇલેક્ટ્રિક વાહનો અને કૃત્રિમ બુદ્ધિમત્તાના વિસ્તરણ દ્વારા 300 ગીગાવોટ સુધીની ભવિષ્યની માંગને પહોંચી વળવા ભવિષ્યલક્ષી તૈયારીઓ પહેલેથી જ કરવામાં આવી છે. તેમણે 50 ગીગાવોટથી વધુ સ્થાપિત ક્ષમતા સાથે નવીનીકરણીય ઉર્જામાં રાષ્ટ્રનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા કરી હતી.
1: हाल की जो भू राजनीतिक घटनाएं हुई है, खास करके पश्चिमी एशिया की जो घटनाएं देखते हैं, उन घटनाओं के कारण से भी हमारी ऊर्जा सुरक्षा उसमें भी हमने बरकरार उसको मजबूत बनाकर रखा है. हमारी आर्थिक स्थिरता ये भी बनी रही है. कहीं भी किसी प्रकार की जो शंकाएं जाहिर की जा रही थी कि बहुत देशों में बहुत सी घटनाएं हुई, बहुत से उतार चढ़ाव आए, लेकिन भारत वर्ष की हमारी स्थिरता ये हमने मजबूत बनाकर रखा.
0: આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગપતિઓ અને એમએસએમઈને રાજ્યની નવી ઔદ્યોગિક નીતિનો મહત્તમ લાભ લેવા અપીલ કરી. દરમિયાન અમદાવાદ અને ખેડા સહિત 5 જિલ્લાઓ માટે 8 નવા સ્માર્ટ ઔદ્યોગિક વસાહતોની જાહેરાત કરવામાં આવી. અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પીએમ ઈ બસ સેવા પહેલ હેઠળ વડોદરામાં 30 એરકન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપી હતી. તમામ મહાનુભાવોએ વાયબ્રન્ટ ગુજરાત વેપાર પ્રદર્શનનું ઉદઘાટન કર્યું, જેમાં પ્રાદેશિક એમએસએમઈ અને અદ્યતન ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ દર્શાવતા 150થી વધુ સ્ટોલ છે. વડોદરાની વીજીઆરસીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્ય સરકારની સત્તાવાર રોકાણ પ્રોત્સાહન સંસ્થા ઇન્ડેક્સ્ડ બીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરાયું. ગત 2 મેએ સુરતમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પરિષદમાં માત્ર 11 જ દિવસમાં 350 કંપનીને વાયબ્રન્ટ ખાતે જોડવા બદલ સંસ્થાને આ પ્રમાણપત્ર અપાયું છે. દેશમાં રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે, ત્યારે રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમ છાંગાએ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવ્યા. પોલિયો કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં 260 બૂથ શરૂ કરવામાં આવ્યા હોવાનું વ્યારા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર અનિશા ગામિતે જણાવ્યું હતું.
2: આંગણવાડી સેન્ટર પર બીજા 7 ટ્રાન્ઝિટ ટીમ તરીકે રેલવે સ્ટેશન, મિશન નાકા, નવું બસ સ્ટેશન, જૂનું બસ સ્ટેશન, ઉનાઈ નાકા, જનક હોસ્પિટલ, સ્ટેશન રોડ પાસે ત્યાં ટ્રાન્ઝિટ ટીમ તરીકે દોર જવર કરતા બાળકોને આવરી લેવામાં આવશે. બાકીના જે હાઉસ બાળકો છે આપણે આંગણવાડી સેન્ટર ખાતે ત્યાંથી પોલિયો પીવડાવવામાં આવશે. આશરે

અર્બન વ્યારા ખાતે 2000 બાળકોનો પોલિયો પીવડાવવામાં આવશે. આજના દિવસે ટોટલ બધા બુથ પર આપણે પોલિયો પીવડાવવામાં આવશે. કાલથી હાઉસ ટુ હાઉસ જઈને જે બાળકોનો પોલિયો બાકી છે એ લોકોના ઘરે ઘરે જઈને ત્યાં એ લોકોને પોલિયો પીવડાવીને ટોટલ કામગીરી આવરી લેવામાં આવશે અને બધા બાળકોને પોલિયો પીવડાઈ જાય.

97.57% કામગીરી પૂર્ણ થઈ છે. રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા જળસંગ્રહ શક્તિની ક્ષમતામાં આ વર્ષે 20,789 લાખ ઘનફૂટનો વધારો નોંધાયો છે. ગત 8 વર્ષમાં જળસંગ્રહ શક્તિની ક્ષમતામાં કુલ 1,38,000થી વધુ ઘનફૂટનો વધારો થયો છે. જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે કહ્યું હતું કે રાજ્યમાં મે મહિના સુધીમાં કુલ 13,315 કામ પૂર્ણ કરાયા છે. આ અભિયાન અંતર્ગત ચાલુ વર્ષે મુખ્યત્વે તળાવો ઊંડા કરવાના 2,450 કામો, ચેકડેમ ડિસલ્ટિંગના 3,661 કામ તથા ચેકડેમ સમારકામના 1,160 કામ કરાયા છે. રાજ્યમાં પરણિતાઓ આજે વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી રહી છે. નવસારી જિલ્લામાં રહેતી મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખી વૈવાહિક જીવન અને અખંડ સૌભાગ્ય માટે વડના વૃક્ષની પૂજા કરી હતી. સુરેન્દ્રનગરના વઢવાણમાં પ્રખર કર્મકાંડી દ્વારા મહિલાઓને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરાવી હતી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં મહિલાઓ પૂજાની થાળી લઈને દરબારગઢ ખાતે આવેલા 50 વર્ષ જૂના પવિત્ર વડના વૃક્ષની પૂજા કરી હતી. નસવાડીમાં 5 દાયકા કરતા વધુ સમયથી આ ધાર્મિક પરંપરા જળવાઈ રહી હોવાનું મહારાજ મહેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આ પાટણ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેનો લેખક છે રમેશ સોલંકી. પાટણ જિલ્લાવાસીઓ ઉનાળાની કાળજાળ ગરમીનો સામનો કરીને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને હવે ઝડપથી મેઘરાજા મહેર કરે તેની ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતનો ઉનાળો આકરો અને અસહ્ય બની રહ્યો છે. 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પાટણવાસીઓ શેકાયા. રણપ્રદેશ અને સરહદી વિસ્તાર નજીક વસેલા પાટણમાં આમ પણ ઉનાળામાં ભારે ગરમી રહેતી હોય છે, પરંતુ આ વખતે તો ઉનાળાએ માજા મૂકી ગરમીનો ભરપૂર અહેસાસ કરાવ્યો અને હજી પણ જૂન મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં જાણે કે ઉનાળો વિદાય લેવા તૈયાર ન હોય તેમ ભારે ગરમી પડી રહી છે. બીજી તરફ જૂન મહિનાના અંત સુધીમાં પણ વરસાદ ન થતાં ધરતીપુત્રો ચિંતામાં મુકાયા. પાટણની ઐતિહાસિક ભૂમિ પર પહેલીવાર સમગ્ર રાજ્યના આદિવાસી સમાજનો ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાયો. તેમાં 131 યુવા યુવતીઓએ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા મુજબ વસ્ત્ર પરિધાન સાથે એક જ માંડવી લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. પ્રકૃતિ, પર્યાવરણ અને સામાજિક સમરસતાના સમન્વય સાથે યોજાયેલા આ સમૂહ લગ્નમાં આયોજકો દ્વારા પર્યાવરણની ચિંતા કરીને 50,000 વૃક્ષ વાવવાનો અને તેનો ઉછેર કરવાનો સંકલ્પ લેવાયો. પાટણમાં વિશ્વ પર્યાવરણ દિવસની સાર્વત્રિક ઉજવણી કરવામાં આવી. જિલ્લા વન વિભાગ દ્વારા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો. તેમાં સાંસદ ભરતસિંહ ડાભી સહિતના મહાનુભાવોએ એક પેડ માકી નામ અભિયાનના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો, તેમજ 400 જેટલા વૃક્ષોનું વાવેતર તેમજ અનેક રોપાઓનું વિતરણ કરાયું. પાટણ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દરમિયાન જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે સતત વધી રહેલી ગરમીમાં હવે નવી પેઢીની સુરક્ષા માટે વૃક્ષારોપણ એ વિકલ્પ નહીં પરંતુ અનિવાર્યતા છે. જ્યારે સાંસદ ભરતસિંહ ડાભીએ કહ્યું હતું કે વૃક્ષો માનવ જીવનનું અવિભાજ્ય અંગ છે. પ્રાણવાયુ પૂરો પાડવાથી લઈ તાપમાન ઘટાડવા અને ભૂગર્ભના જળસ્તર વધારવામાં વૃક્ષોનું અમૂલ્ય યોગદાન છે. આગામી અષાઢી બીજના દિવસે ઐતિહાસિક શહેર પાટણમાં પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા યોજાશે. આ રથયાત્રાએ રાજ્યમાં બીજા નંબરની અને ભારતમાં ત્રીજા નંબરની સૌથી મોટી રથયાત્રા ગણાય છે. 7 કિલોમીટર જેટલા રૂટ પર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ચાંદીના 3 રથમાં બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપવા નગરની પરિક્રમાએ નીકળે છે. ભગવાનના દર્શન કરવા સેંકડો લોકો પાટણમાં પધારે છે, જેને અનુલક્ષીને અનેક પ્રકારની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આજે જળયાત્રાના આયોજન સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના વિવિધ કાર્યક્રમનો પણ શુભારંભ કરાયો. જળયાત્રા બાદ ભગવાનને 108 કળશના સુગંધિત જળથી મહાભિષેક કરાયો હતો.

પરંપરા મુજબ જળયાત્રા મહોત્સવ બાદ ભગવાન અનવસર લીલામાં પ્રવેશ કરે છે અને આગામી 15 દિવસ સુધી મંદિરના મુખ્ય પટ બંધ રખાય છે. ત્યારબાદ અનવસર લીલા પૂર્ણ થયા પછી અષાઢ સુદ બીજના દિવસે ભવ્ય રથયાત્રા યોજાશે. પાટણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. વિકસિત ભારત સંકલ્પ અંતર્ગત પાટણના કોલેજ પરિસરમાં યોજાયેલી જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણીમાં પ્રભારી મંત્રી, અધિકારીઓ, પદાધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત હજારોની સંખ્યામાં યોગ પ્રેમીઓ જોડાયા હતા. જિલ્લામાં 1574 સ્થળ પર યોગાભ્યાસ કરાયા હતા, તેમાં 2.5 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. જિલ્લાના પ્રતિકાત્મક સ્થળ વિશ્વ વિરાસત રાણકી વાવ તેમજ સિદ્ધપુરના બિંદુ સરોવર જેવા સ્થળોએ પણ વહેલી સવારે શાંત શુદ્ધ વાતાવરણમાં લોકોએ યોગ કર્યા હતા. હમણાં જ આપ પાટણ જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા રમેશ સોલંકી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

0: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આરંભે આપે સાંભળ્યું હરીશચંદ્ર જોશી લિખિત આ ગીત. ગાયક કલાકાર હતા શ્રદ્ધા શ્રીધરાણી. હવેનું ગીત અંકિત ત્રિવેદીનું સાંભળીએ, સાધના સરગમ અને પાર્થિવ ગોહિલના સ્વરમાં.
1: એક બે સપનાથી જીવતર ના બને, એકલા ઉજવો તો અવસર ના બને, એટલે તો તું જ છે ચારે તરફ, શ્વાસ કંઈ અંધા જ પગભર ના બને.

અંકિત ત્રિવેદીના શબ્દોને સ્વર સુર આપ્યો કવિતા કૃષ્ણમૂર્તિએ. અને શ્રોતા મિત્રો, આ સાથે જ આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી ગુજરાતી ગીતોનો આ કાર્યક્રમ પૂરો થયો. બપોરના 3 નો સમય, અમારી આ પ્રથમ પ્રસારણ સેવાને અહીં આપીશું એક વિરામ. 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર સાંજે આપ 5 વાગે ફરીથી બીજી સભાની આરંભે જોડાઈ શકો છો. ત્યાં સુધી ડાયરેક્ટ ટુ હોમની ગુજરાતી પ્રસારણ સેવાને આપ સાંભળી શકો છો. નમસ્કાર.

0: Investigation, CBI. The accused were produced before the Rouse Avenue court through video conferencing on the expiry of their earlier judicial custody. On the 15th of this month, the Rouse Avenue court had extended the judicial custody of the 10 accused till today. The CBI has so far arrested 13 accused in the case and is investigating an alleged network involved in procuring and circulating NEET UG question papers ahead of the examination. The Central Board of Secondary Education, CBSE, today issued guidelines on the three-language policy. In a statement, the board said that the current batch of Class 10 will not have to follow the new language policy. It also said that for current batches studying in Class 7th, 8th and 9th will also not be required to give the board exam in the third language when they reach Class 10th. Commerce and Industry Minister Piyush Goyal is leading a high-level Indian business delegation to Athens in Greece after concluding his visit to the United Kingdom. Strengthening trade, investment and strategic economic cooperation are among the top focus areas of his visit. Benchmark domestic equity indices ended almost 0.5% down today. The Sensex fell 372 points to close at 76,728. Nifty also dropped 110 points to settle at 23,946. IMD has forecast heavy to very heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim till tomorrow. Met Department also predicted heavy rainfall over Arunachal Pradesh, Assam, Meghalaya, Kerala and Mahe till Wednesday. And in FIFA World Cup, Brazil will take on Japan in a round of 32 clash at Houston Stadium in the US tonight at 10:30 p.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કાર એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકન દેશ સેશલ્સના મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરમાં દર્શન કર્યા. તેઓ ત્યાં ભારતીય સમુદાયને પણ મળ્યા. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આજે સંસદ ભવનમાં રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ગ્રીસના એથેન્સમાં ઉદ્યોગકારો સાથે પ્રતિનિધિમંડળની સ્તરની બેઠક. વડોદરામાં મધ્ય ગુજરાતની બે દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ. જમ્મુ અને કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ પૂર્ણ. રામ મંદિર ટ્રસ્ટમાં નાણાકીય ગેરરીતિની તપાસ માંગતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર. વેકેશન પછી થશે સુનાવણી. રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં મતદારોના ઘરે ઘરે જઈને ચૂંટણી ગણતરી ફોર્મનું વિતરણ આવતીકાલથી શરૂ થશે. ઓડિશામાં આજે સવારથી શ્રી જગન્નાથ મંદિરમાં પવિત્ર દેવ સ્નાન યાત્રામાં સેંકડો ભારત ભક્તો ઉમટી પડ્યા. કરાચી રેન્જર્સ મુખ્યાલય પર હુમલા બાદ પાકિસ્તાન સેનાએ અફઘાન સરહદે હવાઈ હુમલા કરીને કમાન્ડર સહિત 29 આતંકવાદીઓને ઠાર કર્યા હોવાનો દાવો કર્યો. રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા જળ સંગ્રહ શક્તિની ક્ષમતામાં આ વર્ષે 20,789 લાખ ઘન ફૂટનો વધારો નોંધાયો. રાજ્યમાં પરિણીતાઓ આજે વટ સાવિત્રી વ્રતની કરી રહી છે ઉજવણી. નખત્રાણા નગરપાલિકાએ લોકોના જીવ જોખમમાં મૂકતા 15 આખલાઓને પકડી પાંજરાપોળ મોકલ્યા. આગામી દિવસોમાં આસપાસના ગામોમાં પણ આ ઝુંબેશ ચાલુ રખાશે. હવે પછીના મુખ્ય સમાચાર 7:05.

કાર્યક્રમના પ્રારંભમાં હમણાં જ આપે સાંભળ્યું ફિલ્મ પરદેશનું ગીત, કુમાર સાનુના સ્વરમાં, આનંદ બક્ષીની શબ્દરચના અને નદીમ શ્રવણે સ્વરબદ્ધ કર્યું હતું. હવે પછી સાંભળીએ ફિલ્મ હમ દિલ દે ચુકે સનમનું ગીત, કવિતા કૃષ્ણમૂર્તિ અને હરિહરનના સ્વરમાં, ઇસ્માઇલ દરબારનું સંગીત છે અને મહેબૂબની શબ્દરચના.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
0: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે. અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: કુલ મોહર કાર્યક્રમમાં હવે સાંભળીએ લતા મંગેશકર અને ઉદિત નારાયણના સ્વરમાં દિલ તો પાગલ હૈ ફિલ્મનું ગીત. આનંદ બક્ષીની શબ્દ રચના છે અને ઉત્તમ સિંઘનું સંગીત છે.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હવે સાંભળીએ કભી ખુશી કભી ગમ ફિલ્મનું ગીત, અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણના સ્વરમાં, જતીન લલિતનું સંગીત છે, સમીરના શબ્દો છે.

શ્રોતા મિત્રો, આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે અને સાંભળી રહ્યા છો કાર્યક્રમ ગુલમહોર. કાર્યક્રમમાં હવે સાંભળીએ રાજા હિન્દુસ્તાનીનું ગીત અલકા યાજ્ઞિકના સ્વરમાં. નદીમ શ્રવણનું

કાર્યક્રમના અંતમાં સાંભળીએ રોજા ફિલ્મનું ગીત એસપી બાલા સુબ્રમણ્યમ અને ચિત્રાના સ્વરમાં. પી કે મિશ્રાની શબ્દરચના છે અને સંગીત છે એ આર રહેમાનનું.

આ ગીત સાથે ગુલમહોર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય છે લોકસંગીતનો. આજના કલાકાર છે જેમાં પ્રાચીન ભજન રજૂ કરશે ગંગારામ વાઘેલા. સૌ પ્રથમ સાંભળીએ ગંગારામ વાઘેલાના સ્વરમાં આ પ્રાચીન ભજન.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: લોકસંગીત કાર્યક્રમમાં હવે સાંભળીએ લોકગીત. કલાકાર છે રમેશ કુમાર બારોઠ.

લોક ગીત સાથે જ આજનો લોક સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં બરાબર 6:15 સાંભળશો સિંધીમાં સમાચાર.

આકાશવાણી ભુજ સમાચાર, પરેશ મારું વાંચે છે. નમસ્કાર. જૂન માસ પૂર્ણ થવાના આરે હોવા છતાં કચ્છ જિલ્લામાં હજુ સુધી ચોમાસાએ સત્તાવાર પ્રવેશ કર્યો નથી, જેથી વાવણી લાયક વરસાદની રાહ યથાવત છે. સામાન્ય રીતે જૂન સુધીમાં 39 મિલીમીટર વરસાદ થવો જોઈએ, જેની સામે માત્ર 0.9 મિલીમીટર વરસાદ નોંધાતા 98% જેટલી મોટી ઘટ જોવા મળી રહી છે. માત્ર રાપર તાલુકામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે બાકીના 9 તાલુકા સાવ કોરા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અલ નિનોના પ્રભાવના કારણે ચોમાસાનું ચક્ર ખોરવાયું છે. કેરળ અને મુંબઈમાં વિલંબ બાદ દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસું અટકી ગયું હતું. કચ્છમાં સામાન્ય રીતે 25 થી 29 જૂન વચ્ચે બેસી જતું ચોમાસું આ વર્ષે જુલાઈમાં પ્રવેશે તેવી સંભાવના છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં થાય તો છેલ્લા 1 દાયકામાં જૂન માસનું આ સૌથી નબળું ચિત્ર સાબિત થશે. રાજ્યમાં સુજલામ સુફલામ

ગ્રામ જળ અભિયાન દ્વારા જળ સંગ્રહ શક્તિની ક્ષમતામાં આ વર્ષે 20,789 લાખ ઘન ફૂટનો વધારો નોંધાયો છે, જ્યારે છેલ્લા 8 વર્ષમાં જળ સંગ્રહ શક્તિની ક્ષમતામાં કુલ 1,38,000થી વધુ ઘન ફૂટનો વધારો થયો છે. જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે કહ્યું હતું કે રાજ્યમાં મે મહિના સુધીમાં કુલ 13,315 કામો પૂર્ણ કરાયા છે. આ અભિયાન અંતર્ગત ચાલુ વર્ષે મુખ્યત્વે તળાવો ઊંડા કરવાના 2,450 કામો, ચેકડેમ ડિસિલિટિંગના 3,661 કામો તથા ચેકડેમ સમારકામના 1,160 કામ કરાયા છે. આ ઉપરાંત 626 કિલોમીટર લંબાઈમાં નહેરો તથા 1,277 કિલોમીટર લંબાઈમાં કાંસોની સફાઈ કરવામાં આવી છે. સિદ્ધયોગી ધોરમનાથ દાદાની તપોભૂમિ થાન જાગીરમાં આગામી 15 અને 16 જુલાઈના રોજ અષાઢી બીજનો પાટોત્સવ તથા જીર્ણોદ્વાર પામેલા ગંગેશ્વર અને રામેશ્વર મહાદેવ મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. થાન જાગીરના મહંત યોગી સોમનાથજી દાદા અને ધીણોધરના મહંત યોગી મહેશનાથજી દાદાના સાનિધ્યમાં મળેલી બેઠકમાં આ અંગેના આયોજનને આખરી ઓપ અપાયો હતો. 15 જુલાઈએ દીપ પ્રાગટ્ય, જલયાત્રા, ગણેશ સ્થાપન અને રાત્રે રામામંડળ અખ્યાન યોજાશે, જ્યારે 16 જુલાઈએ સવારે હોમ હવન, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પર્યાવરણીય જવાબદારીના ભાગરૂપે ચેમ્બર ભવનના પ્રાંગણમાં 150 ફૂટ ઊંડો રેઇન વોટર રિચાર્જ બોર તૈયાર કરવામાં આવ્યો છે. સેપ્ટ યુનિવર્સિટીના જળસંચય અંગેના વૈજ્ઞાનિક સેમિનારથી પ્રેરિત થઈને ચેમ્બરે આ દૂરદર્શી પ્રયોગ હાથ ધર્યો છે. ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે કચ્છ જેવા અર્ધશુષ્ક પ્રદેશમાં જળસંચયને અનિવાર્ય ગણાવી અન્ય સંસ્થાઓ અને ઉદ્યોગોને પણ આ પ્રયોગ અપનાવવા અપીલ કરી છે. ઉપપ્રમુખ દીપક પારેખના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટથી ભૂગર્ભ જળસ્તર સુધરશે અને ક્ષારીયતા ઘટશે. કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામમાં કંડલા વિશેષ આર્થિક ક્ષેત્ર કાસેસથી કંડલા પોર્ટના તિલક ગેટ સુધીના 8.45 કિલોમીટરના 4 માર્ગીય રસ્તાને 6 માર્ગીય બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. આશરે રૂપિયા 77 કરોડના આ પ્રકલ્પ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણતાના આરે છે અને મંજૂરી બાદ એજન્સીએ 18 મહિનામાં કામ પૂરું કરવાનું રહેશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઓવરબ્રિજ, વ્હીકલ અંડરપાસ અને ટ્રક લે બાય જેવી આધુનિક સુવિધાઓ અપાશે. આ માર્ગ વિસ્તરણથી પોર્ટ તરફના કાર્ગોનું પરિવહન ઝડપી બનશે તેમજ જટિલ ટ્રાફિક અને અકસ્માતોની સમસ્યા નિવારાશે. ભુજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને કોર્પોરેશન તંત્ર દ્વારા ગાંધીધામમાં સંયુક્ત કાર્યવાહી હાથ ધરીને વિવિધ ખાદ્ય પદાર્થોના 17 નમૂના લેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા હાઈવે, હોટલો અને ઢાબા પરથી વિવિધ ખાદ્ય પદાર્થના સેમ્પલ મેળવી પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. ભુજના હોસ્પિટલ રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં એરકન્ડિશનરમાં બ્લાસ્ટ થવાના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હોસ્પિટલ સ્ટાફ અને આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના સમયે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 2 દર્દીઓને તાત્કાલિક સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી જઈ કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. જિલ્લા માહિતી કચેરી ભુજ અને આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત ઉપક્રમે ભુજમાં પત્રકારો માટે 3 દિવસીય યોગ શિબિર યોજાઈ હતી, જેમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો અને પરિવારોએ ભાગ લીધો હતો. તાલીમબદ્ધ પ્રશિક્ષકોએ દૈનિક માનસિક તણાવ દૂર કરવા આસન, પ્રાણાયામ, ધ્યાન અને માઇન્ડ ફૂલનેસની સરળ તકનીકો શીખવી હતી. શિબિરના સમાપન પ્રસંગે તમામ સહભાગીઓએ યોગ થકી મળેલા લાભો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગેરફિલ્મી ગીત સોનાલી રાઠોડના સ્વરમાં, રચનાકાર રાહત ઇન્દોરી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડા સમયમાં બરાબર 7:10 સાંભળશો ગુજરાતીમાં સમાચાર. તે પહેલા એક વિજ્ઞાપન વિરામ.

0: જલ્દી ટિફિન પેક કર રાજુ.
1: હા
0: મોબાઈલ છોડ.
1: અરે દીદી બેંક નો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું, મળી ગયું, અત્યારે જ કોલ કરું છું. દીદી
0: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંકની નકલી વેબસાઈટ અને નકલી નંબરથી પૈસાની છેતરપિંડી કરતા હોય છે.
1: તો પછી સાચો નંબર
0: બેંકની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર.
1: તમે તો બચાવી લીધો દીદી.
0: કામથી નહીં
1: કરું છું. RBI કહે છે
2: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાતનો આજથી પ્રારંભ. 7092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. ગુજરાતને રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ વિશ્વસનીય બનાવવા રાજ્યમાં નવી 8 GIDCની જાહેરાત. વિવિધ રાજ્યોમાં 15 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી મામલે રાજકોટના 4 સહિત કુલ 5 આરોપી ઝડપાયા. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. અને રાજકોટના દિવ્યાનીબા ઝાલાએ નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. વડોદરામાં આજથી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો તથા ઉર્જામંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં આ પરિષદનું ઉદ્ઘાટન કરાયું. ઉદઘાટન સત્રને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઔદ્યોગિક ક્ષેત્રમાં મધ્ય ગુજરાતના યોગદાન પર ભાર મૂક્યો.
1: મહેસાણા, રાજકોટ, સુરત એમ 3 રિજિયનલ વાયબ્રન્ટ કોન્ફરન્સની સફળતા પછી આજે મધ્ય ગુજરાત પ્રદેશના 10 જિલ્લાઓની આ ચોથી VGRC યોજાઈ રહી છે. અત્યાર સુધીમાં 3 VGRCમાં 9499 MOU દ્વારા 13,30,000 કરોડનું રોકાણ રાજ્યના વિવિધ ઉદ્યોગોમાં આવ્યું છે.
0: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે ઔદ્યોગિક વિકાસને વેગ આપવામાં વીજ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મધ્ય ગુજરાતના વિકાસ માટે સરકારના આગામી આયોજન અંગે જાણકારી આપી.
2: हमने सेंट्रल गुजरात इकोनॉमिक मास्टर प्लान बनाया है. अगले 20 सालों का ब्लूप्रिंट पूरी तरह से तैयार हो चुका है. हम छोटा

0: 7253 બાળકોને પોલિયોની રસી પીવડાવી નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી, જ્યારે ડાંગ જિલ્લામાં પ્રથમ દિવસે જિલ્લાના કુલ 25973 બાળકોને પોલિયોની રસી પીવડાવી જિલ્લા આરોગ્ય વિભાગે 91.93% લક્ષ્યાંક હાંસલ કર્યો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 2 જુલાઈથી 5 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એકે દાસે જણાવ્યું.
1: आने वाला अगले 7 दिन के लिए मतलब 29 जून से लेकर 6 जुलाई तक, इसमें आज कुछ ही जगह में हल्का से मध्यम बरसात का संभावना दिया गया है. गुजरात रीजन में और इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना सौराष्ट्र कच्छ में दिया गया है. 2 जुलाई हेवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थानों में. 3 से 5 जुलाई हेवी टू वेरी हेवी रेनफॉल इक्का दुक्का स्थानों में दिया गया है. दक्षिण गुजरात की जो जिला है मेनली, इसके लिए दिया गया है.
0: આ દરમિયાન આજે દક્ષિણ ગુજરાતના 17 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે, જેમાં તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થ દેશ વિદેશના યાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માટે પ્રથમ પસંદગીનું તીર્થસ્થાન બન્યું છે. તેના કારણે મંદિરને ટોચની એક સંસ્થા દ્વારા બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશનનો પુરસ્કાર એનાયત કરાયો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરના 3 દિવસની રજામાં 1.5 લાખ અને પુરૂષોત્તમ મહિનાના અંતિમ સપ્તાહમાં 3,75,000 ભાવિકોએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા. બોટાદ શહેરમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આજ સવારથી શરૂ કરવામાં આવેલા ઝુંબેશમાં સાંજ સુધીમાં 400 જેટલા દબાણો હટાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બોટાદ શહેરમાં ઘણા સમયથી માર્ગ પર બંને તરફ ગેરકાયદેસર ઓટલા સહિતના દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા વ્યાપક બની હતી. રાજકોટના પ્રતિભાશાળી ખેલાડી દેવ્યાનીબા ઝાલાએ 65મી નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. તાજેતરમાં ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાયેલી આ સ્પર્ધાની 400 મીટર દોડમાં 53.26 સેકન્ડના ઉત્કૃષ્ટ સમય સાથે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી. આ સાથે જ તેઓ જાપાનના નાગોયા એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થયા છે. ઉપરાંત આ સિદ્ધિ મેળવનારા તેઓ રાજ્યના એકમાત્ર એથ્લેટ બન્યા છે. ખેડા જિલ્લાના નડિયાદમાં આજે નવા આધાર સેવા કેન્દ્ર સાંસદ દેવુસિંહ ચૌહાણે ઉદ્ઘાટન કર્યું. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ખેડામાં નવા આધાર સેવા કેન્દ્ર સાથે નાગરિક કેન્દ્રીય સેવાઓનો વિસ્તાર કર્યો છે, જેમાં 5 થી 17 વર્ષની વયના બાળકો માટે વિનામૂલ્યે બાયોમેટ્રિક અપડેટ, ડેમોગ્રાફિક સુધારા અને સ્થળ પર જ ફરિયાદોના નિવારણની સુવિધા મળશે. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાતનો આજથી પ્રારંભ. 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. ગુજરાતને રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ વિશ્વસનીય બનાવવા રાજ્યમાં 98 જીઆઈડીસીની જાહેરાત. વિવિધ રાજ્યોમાં 15 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી મામલે રાજકોટના 4 સહિત કુલ 5 આરોપી ઝડપાયા. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. અને રાજકોટના દિવ્યાનીબા ઝાલાએ નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: થઈ ગઈ વ્યવસ્થા.
3: શેની?
2: ગુડીની ફીઝની.
3: દેખાડ.
2: 20,000ની લોન તરત.
3: ખબર છે કોણ આપી રહ્યું છે, વ્યાજ કેટલું છે? લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને. થઈ ગઈ વ્યવસ્થા. પગાર એડવાન્સમાં મોકલ્યો છે.
4: RBI કહે છે,
5: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. ખેડૂત મિત્રો કેમ છો, મજામાં ને? વરસાદની વાટે એમ ને, બસ હવે આવી જ રહ્યો છે, રસ્તામાં જ છે વરસાદ. કદાચ ઘણા વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થઈ પણ ગઈ હશે, કેવું? સાચી વાત ને? આમ તો આજે જે પાકની આપણે વાત કરવાના છે એની માટે ખાસ વરસાદની જરૂર નથી, અને છતાં એ ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન આપી જાણે છે. એકદમ સાચું. હા ભાઈ, રમેશભાઈ તમે જ. હા હા, બરાબર વિચાર્યું તમે. આજે બાજરીની વાત કરવાની છે, તો ચાલો ખેડૂત મિત્રો વાત કરીએ આજે બાજરાના રોગો અને તેનું અસરકારક નિયંત્રણ વિશે. તો ખેડૂત મિત્રો, બાજરો એ ગુજરાત રાજ્યનો અગત્યનો ધ્યાનને પાક છે. બીજા બધા પાકોની સરખામણીમાં તે સૌથી વધારે પાણીની અછતની પરિસ્થિતિનો પ્રતિકાર કરી શકે છે. સૂકા તેમજ અર્ધસૂકા વિસ્તારોમાં અન્ય પાકોની સરખામણીમાં આગળ વાત કરીએ એમ, બાજરો એ છે જે વધુ અને સ્થાયી ઉત્પાદન આપે છે. બાજરાનો પાક ઓછા પાણીએ ટૂંકા સમયગાળામાં ઉત્પાદન આપવા હોવાથી તે ગુજરાતનો અગત્યનો ધાન્ય પાક છે બીજા નંબરનો. તો ખેડૂત મિત્રો, હવે આગળ વધારે સમય ન લેતા આપણે એના રોગો વિશેની જ વાત કરીએ. બાકી વાવણી, જમીનની પસંદગી, બિયારણની પસંદગી આ બધું આપણને ખબર જ છે. તો બાજરાના રોગોની વાત કરીએ તો કુલ 5 પ્રકારના એમાં રોગો આપણને જોવા મળે છે. પહેલું છે કુતુલ રોગ, એટલે કે ડાઉની મિન્ડ્યુ, એટલે કે ગ્રીન ઇયળ. પછી બીજો નંબરે ગુંદરીઓ, એટલે કે અરગટ. પછી ત્રીજા નંબરે અંગારીઓ, એટલે કે સ્મટ. પછી ગેરુ, અને છેલ્લે પાનના ટપકાનો રોગ, એટલે કે બ્લાસ્ટ. તો આ 5 પ્રકારના રોગોની આપણે વાત કરવાના છે. ખેડૂત મિત્રો, આવા રોગોની ઓળખ તથા તેના તાત્કાલિક નિયંત્રણની જરૂર હોય છે, નહીંતર બદલાતા વાતાવરણમાં આપણને વધારે નુકસાની ભોગવવી પડે. તો ખેડૂત મિત્રો, વાત કરીએ બાજરાનો કુતુલ, એટલે કે ડાઉની મિન્ડ્યુ અથવા તો ગ્રીન ઈગળ વિશે. તો ખેડૂત મિત્રો, આ રોગ જે છે એ ફૂગથી થતો રોગ છે, અને પાકની કોઈપણ અવસ્થા દરમિયાન તે જોવા મળે છે. રોગ જમીનજન્ય છે, જે હવા મારફતે ફેલાય છે. ગરમ તેમજ ભેજવાળું હવામાન અને ચોમાસામાં સતત ધીમો ઝરમર વરસાદ આ રોગકારક ફૂગની ઝડપી વૃદ્ધિ માટે મદદરૂપ બને છે, જેમાં પાંદી નીચેની સપાટીએ રહેલ રોગકારક સ્પોરેન્જિયાનો ફેલાવો પવન અને વરસાદ દ્વારા થાય છે. ખેડૂત મિત્રો, આ રોગના લક્ષણોની વાત કરીએ તો આના લક્ષણો મુખ્યત્વે બે તબક્કામાં જોવા મળે છે, એક ધરુ અવસ્થામાં અને પછી ઊંડા અવસ્થામાં. તો પહેલાં ધરુ અવસ્થાની વાત કરીએ તો પાન જ્યાંથી જોડાયેલ હોય તે ભાગથી પીળાશ પાન આગળ વધે છે. ભેજવાળા વાતાવરણમાં પાનની નીચેની સપાટીએ સફેદ પાવડર જેવા સ્પોરેન્જિયા બને છે. વધુમાં પાનની ઉપરની સપાટી પર પણ સફેદ પાવડર બને છે. ઘણીવાર છોડની ફૂટ વધે છે, જેનાથી છોડ સાવરણી જેવો લાગે છે. છોડ દૂરથી પીળો અને કદમાં નાનો રહે છે. રોગનો ઉપદ્રવ વધતા છેવટે પાન સુકાઈ જાય છે અને ઘણી વખત છોડ મરી પણ જાય છે. આ ધરુ અવસ્થાની વાત થઈ. પછી દુંડા અવસ્થાની જો વાત કરીએ તો બાજરામાં દુંડા આવે ત્યારે દાણા ન બેસતા નાના વાંકડિયા તેમજ સહેજ લાંબા ગોળ લીલા પાન જેવી ફૂટ નીકળે છે. આવી ફૂટને કારણે દુંડાનો આકાર સાવરણી જેવો દેખાય છે. આમ દુંડાના સંપૂર્ણ અથવા અડધા ભાગમાં દાણા બેસતા જ નથી, અને ગોળ વાંકડિયા પાન જેવી લીલી ફૂટ આપણને જોવા મળે, જેથી રોગિષ્ઠ ખેતરમાં મૂળ દાણાનું ઉત્પાદન ઘટી જાય. તો ખેડૂત મિત્રો, આ જે રોગ છે એના નિયંત્રણની જો વાત કરીએ તો આ રોગના અસરકારક નિયંત્રણ માટે પહેલાં તો નવી સંશોધિત પ્રતિકારક જાતો જેવી કે GHB 1129, GHB 1225, GHB 1231, GHB 538 મરુસોના, GHB 732, GHB 744 અને GHB 905 જેવી જાતોનું જ વાવેતર કરવું જોઈએ. બીજને વાવતા પહેલા મેટાલેક્સિલ 35WS દવાનો 6 ગ્રામ પ્રતિ કિલોગ્રામ પ્રમાણે પટ આપવો, જેથી છોડને વાવણીના પ્રથમ 20-25 દિવસ સુધી કુતુલ રોગથી રક્ષણ મળી રહે. જો ઊભા પાકમાં અથવા બીજ ઉત્પાદન પ્લોટમાં રોગ જણાય તો મેટાલેક્સિલ 8% વત્તા મેન્કોઝેપ

64% વેટેબલ પાવડર 10 ગ્રામ પ્રતિ લિટર પાણીમાં ઓગાળીને વાવેતર બાદ 20 અને 35 દિવસે છંટકાવ કરવાથી આ કુતુલ રોગને વધતો આપણે અટકાવી શકીએ. તો ખેડૂત મિત્રો, આગળ બીજા 4 પ્રકારના અલગ અલગ રોગો વિશે વાત કરીએ એ પહેલાં શરૂઆતમાં સુંદર મજાનું આપણે ગુજરાતી ગીત સાંભળી લઈએ અને પછી આગળ બીજી વાત કરીએ.

તો ખેડૂત મિત્રો, આપણી વાત ચાલતી હતી બાજરાના પાકમાં રોગો અને તેના અસરકારક નિયંત્રણ વિશેની. આગળનો રોગ એટલે કે ગુંદરિયા, એટલે કે અરગટ તરીકે આપણે ઓળખીએ, તો આ ગુંદરિયો રોગ પણ ફૂગથી જ થાય છે. આ રોગ પ્રેરક જમીનમાં સ્ક્લેરોશિયા એટલે કે અરગટની પેશીના રૂપમાં રહે છે અથવા બીજ સાથે વાવેતર સમયે જમીનમાં ભળે છે. ભેજવાળા વાતાવરણમાં સુષુપ્તાવસ્થામાં રહેલી પેશીઓ ઉગી નીકળે છે. તેમાંથી નીકળતા બીજકણો પવન મારફતે ફેલાઈ ડુંડા સુધી પહોંચી ફૂલ અવસ્થાએ રોગ પેદા કરે છે. આ ઉપરાંત રોગિષ્ટ ડુંડામાં રસ ચૂસતા કીટકો દ્વારા આ રોગનો ફેલાવ વધુ થાય છે. તો આ ગુંદરિયા રોગના એટલે કે અરગટ રોગના લક્ષણોની જો વાત કરીએ તો આ રોગ ડુંડા અવસ્થાએ જ જોવા મળે છે. ડુંડામાં ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે ડુંડામાંથી મધ જેવો ચીકણો પ્રવાહી પદાર્થ ઝરે છે, એટલે એને ગુંદરિયા કહે છે. જે ડુંડા પર રેલાઈ પાન અને જમીન પર પડે છે તે ભાગ થોડો સફેદ ભૂખરા ડાઘા પડ્યા હોય તેવો લાગે છે. આમાં ફૂગના અસંખ્ય બીજાણુઓ હોય છે.

દુંડામાંનું ચીકણું પ્રવાહી સુકાતા દાણાની જગ્યાએ કાળાથી ભૂખરા રંગની કદમાં દાણાથી થોડી મોટી અને લાંબી કઠણ પેશીઓ બને છે. આવી પેશીઓ તથા મધ જેવા પદાર્થમાં આલ્કેલોઇડ્સ જેવો ઝેરી પદાર્થ રહેલો હોય છે, જેથી આવા રોગિષ્ટ દુંડા દાણ તથા છોડના ભાગ પશુ તેમજ મનુષ્યના ખોરાકમાં આવે નહીં તેની પણ ખાસ તકેદારી રાખવી જોઈએ. આ રોગના લીધે પાકના ઉત્પાદન પર ખૂબ જ માઠી અસર પડે છે. હવે ખેડૂત મિત્રો, આ રોગના નિયંત્રણની જો વાત કરીએ, આ રોગ પેશીઓ દ્વારા ફેલાતો હોય જો બિયારણમાં પેશીઓ જોવા મળે તો વાવતા પહેલાં જ 15% મીઠાના દ્રાવણ એટલે કે બ્રાઇન વોટરમાં બોળી ઉપર તરતી ફૂગની પેશીઓ અલગ તારવી બિયારણને સ્વસ્થ પાણીથી 2-3 વખત ધોઈ સૂકવી વાવેતરના ઉપયોગમાં લેવું. થાયરમ 75% વેટેબલ પાવડર, ફૂગનાશક દવાનો 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ પ્રમાણે પટ આપવો. દુંડા અવસ્થાએ ફૂલ સમયે પ્રોટોગાઈની સ્ટેજની વાત કરીએ તો તેમાં ફૂગનાશક દવા ઝાયરમ 80% વેટેબલ પાવડર 2 ગ્રામ પ્રતિ લીટરનો છંટકાવ કરવો. તો ખેડૂત મિત્રો, આ વાત હતી ગુંદરિયા એટલે કે અરગટ રોગની. હવે આગળ અંગારીઓ એટલે કે સ્મટ રોગની જો વાત કરીએ તો આ રોગ પણ ફૂગથી થાય છે. આ રોગના બીજકણો જમીનમાં તેમજ બીજાણુ બીજની બહારની સપાટી પર જોવા મળે છે. ભેજવાળું અને ઝરમર ઝરમર વરસાદવાળું વાતાવરણ મળતા જમીનમાં રહેલા ફૂગના બીજકણો ઉગી નીકળે છે, જે હવા મારફતે ફેલાય છે અને દુંડા અવસ્થાએ એ રોગ પેદા કરે છે. આના લક્ષણોની જો વાત કરીએ તો આ રોગના લક્ષણો દુંડામાં દાણાની જગ્યાએ કાળી ભૂકીથી ભરેલા દાણા જોવા મળે છે. દુંડામાં દાણાની જગ્યાએ સામાન્ય દાણાથી થોડા મોટા કદના, શરૂઆતમાં ચળકતા લીલા રંગના અને છેવટે ભૂખરા કથ્થાઈથી કાળા રંગના દાણા થઈ જાય છે. આવા દાણા સહેલાઈથી તૂટતા અંદરથી કાળી ભૂકી એટલે કે બીજાણુઓનો સમૂહ હવામાં પ્રસરી જઈ દુંડામાં ફૂલ અવસ્થાએ ફરી રોગ કરે છે. આ રોગની તીવ્રતા વધારે હોય તો દુંડામાં રોગિષ્ટ દાણાનું પ્રમાણ વધતા ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો થાય છે અને આ રોગ દુંડા અવસ્થાએ જ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, એના નિયંત્રણની જો વાત કરીએ તો આ બધા જ રોગો જે વાત કરી, કુતુલ, ગુંદરીઓ અને અંગારીઓ, એનો સામૂહિક નિયંત્રણ માટે કેટલાક ખાસ પગલાં લેવા જરૂરી છે, જેથી રોગના બીજાણુ ઓછા થઈ શકે અને આપણી રોગની તીવ્રતા આપણે ઘટાડી શકીએ. વાવણી લાયક વરસાદ તથા સમયસર વાવેતર કરવાથી પહેલાં તો ઉપરોક્ત રોગોનું એટલે કે કુતુલ, ગુંદરીઓ અને અંગારીઓનું પ્રમાણ ઓછું રહે છે. વહેલા વાવેતરમાં રોગ ઓછો આવે છે. ચોમાસામાં 15 જુલાઈ બાદ બાજરીનું વાવેતર કરવું હિતાવહ નથી. મોડું વાવેતર કરવાથી આવા રોગોનું પ્રમાણ વધે છે. ખેતરમાં રોગકારક છોડ કે છોડના ભાગ જોવા મળે તો તે ઉપાડી અથવા તોડી ભેગા કરી નાશ કરવો, પાકની ફેરબદલી કરવી અને ઉનાળામાં ઊંડી ખેડ કરી જમીનને તપવા દેવી. તો ખેડૂત મિત્રો, આ 3-3 રોગોની એક જ દવા છે જેના વિશે આપણે વાત કરી. હવે આગળ બીજા રોગો વિશે વાત કરતા પહેલા ફરીથી એક સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળીએ અને ફરી ભેગા થઈએ.

ખેડૂત મિત્રો, ફરીથી મળીને આનંદ થયો. આપણી વાત ચાલતી હતી બાજરીમાં આવતા વિવિધ પ્રકારના રોગો અને તેના અસરકારક નિયંત્રણ વિશેની. આગળના રોગની જો વાત કરીએ તો ગેરું એટલે કે રસ્ટ, આ રોગની જો વાત કરીએ તો આ રોગ સામાન્ય રીતે 10-12 સેન્ટીગ્રેડ જેટલું ઓછા તાપમાનને લીધે ટેલિયોસ્પોર એટલે કે ગેરું રોગ ફેલાવા માટે જવાબદાર જે છે તેના વિકાસથી થાય છે. આ રોગને ભેજવાળું ગરમ વાતાવરણ મળતા તેનો ઉપદ્રવ વધે છે. ફૂગના બીજાણુઓનો ફેલાવ હવા મારફતે થાય છે. આ રોગના બીજાણુઓનું અડધું જીવનચક્ર બાજરીના છોડમાં અને બાકીનું જીવનચક્ર રીંગણ તથા બીજા સોલેનેસી કુળમાં આવતા છોડોના સંપર્કમાં આવતા પૂર્ણ થાય છે. ખેડૂત મિત્રો, હવે આ ગેરું રોગ એટલે કે રસ્ટ રોગના લક્ષણોની જો વાત કરીએ તો ફૂગથી થતા આ રોગમાં સામાન્ય રીતે શરૂઆતમાં પાન પર નાના કથ્થાઈ રંગના ટાંચણીના માથા જેવડા કાટ જેવા ગોળ અસંખ્ય ટપકા જોવા મળે છે. સામાન્ય ગરમ અને ભેજવાળું અને રાતનું સામાન્ય ઠંડુ વાતાવરણ મળતા રોગનો ઉપદ્રવ વધે છે. ટપકા કદમાં વધી છેવટે ફાટી તેમાંથી રોગકારકના બીજાણુઓની ભૂકી નીકળે છે, જે હવા મારફતે ફેલાઈ છોડમાં રોગ ફેલાવે છે. સામાન્ય રીતે ચોમાસામાં પાકની પાછલી અવસ્થામાં રોગ વહેલો જોવા મળે છે, પરંતુ ઋતુ પ્રમાણે જો રોગ વહેલો અને ઉગ્ર સ્વરૂપમાં જોવા મળે તો પાન કથ્થાઈ થઈ સુકાવા લાગે છે. દાણા કદમાં નાના રહે છે, જેથી ઉત્પાદનમાં ઘટ આવે છે અને તેમજ ચારાની ગુણવત્તા પણ ઘટે છે. ખેડૂત મિત્રો, આ ગેરું એટલે કે રસ્ટ રોગના નિયંત્રણની જો વાત કરીએ તો આ રોગના નિયંત્રણ માટે બાજરા પાકનું વહેલું અથવા સમયસર વાવેતર કરવાથી મહદઅંશે તેનું નિયંત્રણ થઈ શકે છે. ખેતરની ચોખ્ખાઈ તથા નકામા છોડનો નાશ કરવો જોઈએ. રીંગણી તથા બીજા સોલેનેસી કુળના વૈકલ્પિક યજમાન છોડનો પણ નાશ કરવો જોઈએ. જમીન ચકાસણી મુજબ જરૂર પૂરતા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. પાક ફેરબદલી અપનાવો તથા રોગમુક્ત બિયારણનો તથા રોગપ્રતિકારક સંશોધિત જાતોનો વાવેતરમાં ઉપયોગ કરવો જોઈએ. રોગગ્રસ્ત છોડ તથા પાનને ખેતરમાંથી કાઢી તેનો નિકાલ કરવો જોઈએ, જેથી વધારે ફેલાવ થતો આપણે અટકાવી શકાય. ગેરું રોગના રાસાયણિક નિયંત્રણ માટે જુદી જુદી ફૂગનાશક દવાનો આપણે ઉપયોગ કરી શકાય, જેમ કે હેક્ઝાકોનાઝોલ 0.1% છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ થઈ શકે છે, અથવા બાજરામાં આવતા ગેરું રોગના નિયંત્રણ માટે 0.2% મેન્કોઝેબ 75 વેટેબલ પાવડર અથવા માયનેબ 75 27 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી રોગની શરૂઆતથી જ 15 દિવસના અંતરે છંટકાવ કરવાથી તેનું નિયંત્રણ થઈ શકે છે. ખેડૂત મિત્રો, હવે અંતિમ જો રોગની વાત કરીએ તો પાનના ટપકા એટલે કે બ્લાસ્ટ, એના લક્ષણ

ની જો વાત કરીએ તો શરૂઆતના સમયમાં આ રોગ ગૌણ હતો, પણ બદલાતા વાતાવરણ પ્રમાણે રોગની તીવ્રતા વધતી જાય છે. ગરમ તેમજ વધુ પડતા ભેજ અને સતત વરસાદવાળા વાતાવરણમાં રોગનો ઉપદ્રવ વધે છે. શરૂઆતમાં છોડના પાનના છેડે પાણી પોચા ટપકા જોવા મળે છે. ધીમે ધીમે પાન પર ભૂખરા કથ્થઈ અને કાળા લંબગોળથી ગોળ ત્રાક પ્રકારના ટપકા બને છે. વચ્ચેના ભાગે ઓછા સફેદ રાખોડી જેવો ભાગ દેખાય છે, જેમાં ફૂગનો ઉગાવો અને બીજ કણો હોય છે. તેમના ફરતે કાળાશથી કથ્થઈ રંગની કિનારી ફરતે રાતાશથી પીળી થઈને આગળ વધીને છેડેથી સુકાવા લાગે છે. આ રોગ ઉગ્ર સ્વરૂપમાં આવે જો છોડના અન્ય ભાગો પર પણ તેના ચિહ્નો જોવા મળે છે, જેને લીધે છેવટે દાણાનું ઉત્પાદન અને ચારાની ગુણવત્તા ઘટી જાય છે. તો ખેડૂત મિત્રો, પાનના ટપકા એટલે કે બ્લાસ્ટના નિયંત્રણની જો વાત કરીએ તો આ રોગના નિયંત્રણ માટે પહેલાં તો આગળ વાત કરીએ એમ સંશોધિત રોગ પ્રતિકારક જાતો જેવી કે GHB 1129, GHB 1225, GHB 1231, GHB 538 મરુસોના, GHB 732, GHB 744 અને GHB 905 જેવી જાતોનું વાવેતર કરવું જોઈએ. જો રોગની શરૂઆત દેખાય તો તરત જ કાર્બેન્ડાઝિમ 50% વેટેબલ પાવડર 10 ગ્રામ પ્રતિ 10 લિટર પાણી અથવા થાયરમ 75 WS 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ પ્રમાણે પટ આપવો અથવા ઝાઇનેપ 75 વેટેબલ પાવડર 20 ગ્રામ પ્રતિ 10 લિટર પાણી અથવા ટેબુકોનાઝોલ 50% વત્તા ટ્રાયફ્લોક્સી સ્ટ્રોબિન 25% WG 10 ગ્રામ પ્રતિ લિટર પાણીમાં અથવા એઝોક્સી સ્ટ્રોબિન 18.2% વત્તા ડાયફેનોકોનાઝોલ 11.4% SC 10 મિલિલિટર પ્રતિ 10 લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો. તો ખેડૂત મિત્રો, આ વાત હતી બાજરીના પાકમાં આવતા રોગો અને તેના અસરકારક નિયંત્રણ વિશેની. ખેડૂત મિત્રો, આવી જ અવનવી વાતો દ્વારા આપણે ગામનો ચોરો કાર્યક્રમ અંતર્ગત દર અઠવાડિયે મળતા હોઈએ છીએ. આપણે આ ગામનો ચોરો કાર્યક્રમ હવે આપણા મોબાઈલમાં પણ સાંભળી શકીએ છીએ. એન્ડ્રોઇડ મોબાઈલની અંદર એપ સ્ટોરમાં જઈને AIR એપ ઓલ ઇન્ડિયા રેડિયો એની અંદર એર ગુજરાતી પર આપણે આ કાર્યક્રમ સાંભળી શકીશું. તો ખેડૂત મિત્રો, આવી જ અવનવી અને સુંદર મજાની વાતો સાંભળવા માટે આપણે જોડાયેલા રહીએ. હવે અંતે આપણે સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળીએ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી જણાવે છે કે આવતા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સૂચના આપી છે. મિત્રો, હવામાન સમાચાર અહીં સમાપ્ત થાય છે. તો આ સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થાય છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. આવજો. રામ રામ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સેશેલ્સના તેમના પ્રવાસથી બંને દેશની મિત્રતા ગાઢ બનશે. યમુના જળ પરિયોજનાના નિર્માણ અને અમલીકરણ માટે હરિયાણા અને રાજસ્થાન સરકાર વચ્ચે કરાર. કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલે નવીનીકરણીય ઉર્જામાં દેશનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા કરી. વડોદરાની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. હોર્મુઝ સામુદ્ર ધુણીના નિયંત્રણ અને દરિયાઈ વ્યવસ્થાપન અંગે નવી રચાયેલી સંયુક્ત હોર્મુઝ સમિતિની પ્રથમ બેઠક મસ્કતમાં યોજાઈ. અને ભારતની અંડર 19 ખેલાડીઓની ટીમે એશિયન યુથ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સેશેલ્સનો તેમનો પ્રવાસ ઘણો સાર્થક રહ્યો છે અને તેનાથી ભારત સેશેલ્સ મિત્રતા ગાઢ બનશે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ગત 50 વર્ષમાં બંને દેશ વચ્ચેના સંબંધ ઊંડા વિશ્વાસ અને પરસ્પર વિકાસ પર આધારિત રહ્યા છે. આગામી 50 વર્ષમાં આ સંબંધને નવીનતા, સ્થિરતા અને પરસ્પર સમૃદ્ધિથી વ્યાખ્યાયિત કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેશેલ્સનો 3 દિવસનો સફળ પ્રવાસ પૂર્ણ કરી ભારત પરત આવી રહ્યા છે. પ્રવાસના છેલ્લા દિવસે શ્રી મોદીએ વિક્ટોરિયામાં આવેલા નવશક્તિ વિનયગર મંદિરમાં દર્શન કર્યા અને પૂજા અર્ચના કરી હતી. તેમણે ત્યાં રહેતા ભારતીય પ્રવાસીઓ સાથે પણ મુલાકાત કરી હતી. બાદમાં પ્રધાનમંત્રીએ પીસ પાર્કમાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.
1: प्रधानमंत्री नरेंद्र मोदी की सेशेल्स की 3 दिवसीय यात्रा दोनों देशों के संबंधों को नई गति देने वाली रही. इस यात्रा के दौरान श्री मोदी ने सेशेल्स के राष्ट्रपति डॉक्टर पैट्रिक हरमेनी के साथ द्विपक्षीय संबंधों के विभिन्न पहलुओं पर विस्तार से चर्चा की. दोनों नेताओं ने स्वास्थ्य, शिक्षा, समता निर्माण, समुद्री सुरक्षा और रक्षा जैसे क्षेत्रों में सहयोग को और बढ़ावा देने पर सहमति जताई. साथ ही हिंद महासागर क्षेत्र में अवैध मछली पकड़ने, मादक पदार्थों की तस्करी और समुद्री डकैती जैसी चुनौतियों पर विचार विमर्श किया. यात्रा के दौरान यूपीआई, स्वास्थ्य, कृषि, नौवहन, अंतरिक्ष सहयोग, प्रत्यर्पण और लाइन ऑफ क्रेडिट से जुड़े कई समझौता

0: ज्ञापनों का आदान प्रदान हुआ। इसके साथ ही प्रधानमंत्री मोदी को पर्यावरण संरक्षण और सतत विकास में उनके योगदान के लिए गार्जियन ऑफ द ब्लू होराइजन्स से भी सम्मानित किया गया। यह पर्यावरण संरक्षण और सतत विकास के क्षेत्र में सेशेल्स का सर्वोच्च सम्मान है। इसके साथ ही प्रधानमंत्री मोदी ने कल सेशेल्स की नेशनल असेंबली के विशेष सत्र को भी संबोधित किया और ऐसा करने वाले पहले भारतीय प्रधानमंत्री बने। विशाल और विष्णु के साथ अंकित कुमार, आकाशवाणी समाचार, दिल्ली।
1: हरियाणा અને રાજસ્થાન સરકારે નવી દિલ્હીમાં યમુના જળ પરિયોજનાના નિર્માણ અને અમલીકરણ માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે। આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આ કરારથી બંને રાજ્યમાં અંદાજે 3 દાયકાથી ચાલતી આવતી જળ સમસ્યાનું નિવારણ થયું છે। તેમણે કહ્યું, આ કરાર હેઠળ જુલાઈથી ઓક્ટોબર સુધી યમુના નહેરથી રાજસ્થાનને 3 ભૂગર્ભ પાઇપલાઇન્સથી અંદાજે 58 કરોડ ઘન મીટર પાણીનો પુરવઠો અપાશે। દરમિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કહ્યું હતું કે આ કરાર હેઠળ ચોમાસામાં રાજસ્થાનના ભાગનું પાણી ભૂગર્ભ પાઇપલાઇનથી હથની કુંડ બૈરાજથી અપાશે।
2: इस परियोजना के अंतर्गत हथनी कुंड बेड़ा से पश्चिमी यमुना शहर के माध्यम से भूमिगत पाइपलाइन द्वारा मानसून के दौरान राजस्थान को उसके हिस्से का जल उपलब्ध कराया जाएगा, जिससे चूरू, सीकर, झुंझुनू तथा राजस्थान के अन्य जल संकटग्रस्त क्षेत्रों को पेयजल की आवश्यकताओं की दीर्घकालिक पूर्ति सुनिश्चित होगी।
1: ગુજરાતના વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે મધ્ય ગુજરાત ક્ષેત્રની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો આજથી પ્રારંભ થયો। આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે ઔદ્યોગિક વિકાસને ગતિ આપવામાં ઉર્જા ક્ષેત્રની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો। તેમણે કહ્યું કે વ્યવસ્થિત યોજનાના કારણે ભારતે આ ઉનાળામાં 271 ગીગાવોટની વિક્રમી વીજ માંગને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે। શ્રી લાલે 50 ગીગાવોટથી વધુની સ્થાપિત ક્ષમતા સાથે નવીનીકરણીય ઉર્જામાં દેશનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા પણ કરી હતી।
3: રિજનલ કોન્ફરન્સ કેવલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કી તૈયારી હી નહીં હૈ, બલ્કે યે એક એસી શાસન વ્યવસ્થા કા ઉદાહરણ હૈ જો સુનતી ભી હૈ, સંવાદ કરતી હૈ, પરિણામ દેતી હૈ ઓર ઉદ્યોગો, એમએસએમઈસ, સ્ટાર્ટઅપ્સ ઓર સ્થાનીય ઉદ્યમીઓ કે સાથ સીધે સીધે સંવાદ ઓર ગુજરાત સરકાર યે સુનિશ્ચિત ભી કર રહી હૈ કે પોલિસી મેકિંગ અધિક સહભાગી હો, ઇમ્પ્લીમેન્ટેશન અધિક તેજ હો ઓર વિકાસ લાભ રાજ્ય કે હર ક્ષેત્ર તક પહોંચે। મુજે વિશ્વાસ હૈ કે ઇસ પ્રકાર કે સંવાદો કે માધ્યમ સે વિચાર, સાંજેદારિયાં ઓર નિવેશ કે અવસર જનવરી 2027 મે હોને વાલે ગાંધીનગર મે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કા ઉસકો ઓર અધિક સફળ બનાને કા એક કારણ બનેંગે।
1: વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં આજે મધ્ય ગુજરાત માટે 7092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા હતા। તેના થકી ગુજરાતમાં 1210થી વધુ નવી રોજગારીનું સર્જન થશે। મુખ્ય રોકાણોમાં જીએસએફસી દ્વારા પેટ્રોલ રસાયણના વિસ્તરણ માટે 4475 કરોડ અને પોલીકેબ ઇન્ડિયા દ્વારા ઇજનેરી પરિયોજના માટે 2000 કરોડ રૂપિયાના રોકાણનો સમાવેશ થાય છે। આ ઉપરાંત સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, એમએસએમઈ ક્ષેત્ર, ડિજિટલ વિસ્તાર અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈને વેગ આપવા આઈઆઈટી ગાંધીનગર અને આઈબીએમ ઇન્ડિયા જેવી સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abadine ફોલો કરશો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રપતિ ભવનમાં વીરતા પુરસ્કાર એનાયત કરાયા। એર માર્શલ તરુણ ચૌધરી, લેફ્ટનન્ટ જનરલ નીરજ વાર્ષ્ણે, લેફ્ટનન્ટ જનરલ વિકાસ રોહેલા, લેફ્ટનન્ટ જનરલ હરવિંદર સિંહ વંદરા અને લેફ્ટનન્ટ જનરલ મોહિન્દર પાલસિંહને અતિ વિશિષ્ટ સેવાચંદ્રકથી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ તથા સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પુરસ્કાર સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ અને અન્ય સુરક્ષા સંસ્થાઓના કર્મચારીઓ દ્વારા નોંધપાત્ર બહાદુરીના કાર્યોને માન્યતા આપવા માટે અપાય છે। અખાતી ક્ષેત્રમાં તણાવ વચ્ચે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મોઝ સામુદ્ર ધુનીના નિયંત્રણ અને દરિયાઈ વ્યવસ્થાપન અંગે નવી રચાયેલી સંયુક્ત હોર્મોઝ સમિતિની પ્રથમ બેઠક મસ્કતમાં યોજાઈ ગઈ. ઈરાનના નાયબ વિદેશમંત્રી કાઝેમ ગરીબાદી અને ઓમાનના વિદેશ રાજ્યમંત્રી અબ્દુલ અઝીઝ અલ હિનાઈ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ગરીબાદીએ કહ્યું હતું કે આ બેઠકમાં સામુદ્ર ધુનીમાં તાજેતરના ઘટનાક્રમ, દરિયાકાંઠાના અખાતી દેશોના સાર્વભૌમ અધિકારીઓ અને તેના ભાવિ શાસન માટે સંભવિત માળખા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. ઈરાન અને અમેરિકા વચ્ચે તાજેતરની અથડામણ અને સામુદ્ર ધુનીમાં નેવિગેશન વ્યવસ્થા અંગે મતભેદના કારણે દરિયાઈ ટ્રાફિકને લગતી અનિશ્ચિતતા વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે, જ્યારે બંને દેશે તણાવ ઘટાડવાના હેતુથી વાટાઘાટો ફરી શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. પરંતુ જળમાર્ગની આસપાસની સુરક્ષા પરિસ્થિતિ હાલ નાજુક છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આજે એ સમાચારોનું ખંડન કર્યું જેમાં દાવો કરાયો છે કે શ્રીલંકામાં આયોજિત સુરક્ષા સંમેલન દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજા તબક્કાનો સંવાદ થયો હતો. આ સાથે જોડાયેલા સમાચારો અંગે શ્રી મિશ્રીએ કહ્યું, આવી વાતો ન તો નવી છે અને ન તો ભારત સરકાર તેને માન્યતા આપે છે. ભારતની અંડર 19 ખેલાડીઓની ટીમે એશિયન યુથ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને 3-1 હરાવ્યું. બેંગકોકમાં યોજાયેલી આ સ્પર્ધામાં જીતથી ટીમને ઓછામાં ઓછો 1 કાંસ્ય ચંદ્રક અને આવતા વર્ષની વિશ્વ યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં સીધું સ્થાન નિશ્ચિત થયું છે. ભારતીય ટીમ હવે સેમિફાઇનલમાં ટોચના ક્રમાંકિત ચીન સામે ટકરાશે. બીજી તરફ ભારતીય અંડર 19 છોકરીઓની ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગ સામે 1-3 પરાજય થયો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સેશેલ્સના તેમના પ્રવાસથી બંને દેશની મિત્રતા ગાઢ બનશે. યમુના જળ પરિયોજનાના નિર્માણ અને અમલીકરણ માટે હરિયાણા અને રાજસ્થાન સરકાર વચ્ચે કરાર. કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલે નવીનીકરણીય ઉર્જામાં દેશનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા કરી. વડોદરાની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. હોર્મુઝ સામુદ્ર ધુનીના નિયંત્રણ અને દરિયાઈ વ્યવસ્થાપન અંગે નવી રચાયેલી સંયુક્ત હોર્મુઝ સમિતિની પ્રથમ બેઠક મસ્કતમાં યોજાઈ અને ભારતની અંડર 19 ખેલાડીઓની ટીમે એશિયન યુથ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને હરાવ્યું. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર. અલ્નિનોના પ્રભાવને કારણે ચોમાસાનું ચક્ર ખોરવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા. કચ્છમાં આ વર્ષે ચોમાસું જુલાઈમાં પ્રવેશે તેવી સંભાવના વ્યક્ત કરતું હવામાન વિભાગ. કેન્દ્રીય પ્રભારી અધિકારીએ એસ્પિરેશનલ તાલુકાઓ રાપર અને લખપતની મુલાકાત લઈને કરી સર્વગ્રાહી સમીક્ષા. રવિવારથી રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો થયો પ્રારંભ. 26મીએ આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ વિરોધી દિવસની કરાઈ ઉજવણી. અને કાજરી દ્વારા ખેત બચાવ અભિયાન અંતર્ગત ખેડૂતોને માટી પરીક્ષણ અંગે આપવામાં આવી રહેલી સમજ અંગે સાંભળીશું વાતચીત. અલ્નિનોના પ્રભાવને કારણે આ વખતે ચોમાસાનું ચક્ર ખોરવાયું છે. કચ્છમાં પણ સામાન્ય રીતે 25-29 જૂન વચ્ચે બેસી જતું ચોમાસું આ વર્ષે જુલાઈમાં પ્રવેશે તેવી સંભાવના છે. આ અંગે પરેશ મારું પાસેથી સાંભળીએ આ અહેવાલ.
1: જૂન માસ પૂર્ણ થવાના આરે હોવા છતાં કચ્છ જિલ્લામાં હજુ સુધી ચોમાસાએ સત્તાવાર પ્રવેશ કર્યો નથી, જેથી વાવણી લાયક વરસાદની રાહ યથાવત છે. સામાન્ય રીતે જૂન સુધીમાં 39 મિલીમીટર વરસાદ થવો જોઈએ, જેની સામે માત્ર 0.9 મિલીમીટર વરસાદ નોંધાતા 98% જેટલી મોટી ઘટ જોવા મળી રહી છે. માત્ર રાપર તાલુકામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે બાકીના 9 તાલુકા સાવ કોરા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અલ્નિનોના પ્રભાવના કારણે ચોમાસાનું ચક્ર ખોરવાયું છે. કેરળ અને મુંબઈમાં વિલંબ બાદ દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસું અટકી ગયું હતું. કચ્છમાં સામાન્ય રીતે 25-29 જૂન વચ્ચે બેસી જતું ચોમાસું આ વર્ષે જુલાઈમાં પ્રવેશે તેવી સંભાવના છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં થાય તો છેલ્લા 1 દાયકામાં જૂન માસનું આ સૌથી નબળું ચિત્ર સાબિત થશે.
0: કેન્દ્રીય પ્રભારી અધિકારી તેમજ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નિયામક શેખ અમીન ખાન નીતિ આયોગની સૂચિમાં એસ્પિરેશનલ તાલુકાઓ તરીકે સામેલ રાપર અને લખપતની મુલાકાત લઈને સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ અંગેનો અહેવાલ આપે છે કલ્પના શાહ.
2: કેન્દ્રીય પ્રભારી અધિકારી અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના નિયામક શેખ અમીન ખાન દ્વારા ગઈકાલે એસ્પિરેશનલ બ્લોક રાપરની સર્વગ્રાહી ક્ષેત્ર મુલાકાત અને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક અને મુલાકાતનો મુખ્ય હેતુ એસ્પિરેશનલ બ્લોક કાર્યક્રમ હેઠળ છેવાડાના વિસ્તારોના વિકાસને વેગ આપવાનો હતો. ગત 27મી જૂનના તેમણે લખપત તાલુકાની સર્વગ્રાહી સમીક્ષા માટે અધિકારીઓ સાથે બેઠક કરીને સ્થળ મુલાકાત કરી હતી. આ બેઠકમાં પ્રભારી અધિકારીએ મુખ્ય સામાજિક આર્થિક સૂચકાંકો બાબતે ચર્ચા કરીને આરોગ્ય ક્ષેત્રે 100% ANC નોંધણી સુનિશ્ચિત કરવા

0: સંસ્થાકીય પ્રસૂતિનું પ્રમાણ વધારવા તેમજ શાળાઓમાં ડ્રોપઆઉટ રેટ શૂન્ય કરવા અને ખાસ કરીને કન્યાઓ શિક્ષણ અધવચ્ચેથી ન છોડે તે માટે સ્થાનિક સ્તરે સચોટ ટ્રેકિંગ સિસ્ટમ ઊભી કરવા જણાવ્યું હતું. વહીવટી કામગીરીની સાથે સાથે ગ્રાઉન્ડ લેવલ પર ગુણાત્મક પરિણામો લાવવા પર ભાર મૂકીને તેમણે તમામ સ્થાનિક અધિકારીઓને પરસ્પર સંકલન અને ડેટા આધારિત મોનિટરિંગ કરીને રાપર તેમજ લખપતને એક આદર્શ બ્લોક બનાવવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
1: રવિવારથી રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ થયો છે. આ મહાઅભિયાન અંતર્ગત 0-5 વર્ષના બાળકોને પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે. સાંભળીએ આ અહેવાલ.
2: રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત ગઈકાલે સમગ્ર કચ્છ જિલ્લામાં દો બુંદ જિંદગી કે ના સંદેશ સાથે પોલિયો રવિવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સઘન અભિયાન અંતર્ગત જિલ્લાના વિવિધ પોલિયો બૂથો પર 0-5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવીને રસીકરણનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મંત્રીશ્રીઓ, સાંસદ, ધારાસભ્યો અને વહીવટી વડાઓ રૂબરૂ ઉપસ્થિત રહીને બાળકોને પોતાના હસ્તે પોલિયોના 2 ટીપા પીવડાવ્યા હતા, જેમાં અંજારના રતનાલ ખાતે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, ભુજના જ્યુબલી સર્કલ ખાતે સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ ભીમાસર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણે રસીકરણ ખુલ્લું મૂક્યું હતું.
3: આજે આપણે પોલિયો દિવસની ઉજવણી સમગ્ર દેશની અંદર કરી રહ્યા છીએ અને જેના અંતર્ગત આજે 1-5 વર્ષના બાળકોને આપણે પોલિયોની રસી એટલે કે પોલિયોની ટીપા પીવડાવી અને એમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે, સ્વસ્થ રહે જેના માટે આ અભિયાનનો પ્રારંભ થયો છે. વિશેષ રૂપે કચ્છની અંદર સંભવિત આજે આપણે જે 750 બાળક સુધી આપણે પહોંચવાના છે. 1700થી વધારે બૂથો છે. સીએચસી, પીએચસી, અન્ય જગ્યાએ એમની બધી જ વ્યવસ્થા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભુજથી જ્યુબિલી ગ્રાઉન્ડમાં એનો પ્રારંભ થયો છે. ધારાસભ્ય શ્રી સન્માન્ય કેશુભાઈ પટેલ અને આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ભંડેરી સાહેબ એમની ટીમ દ્વારા એક અદભુત કાર્ય થઈ રહ્યું છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેમણે હંમેશા દરેક સમાજના દરેક વર્ગની ચિંતા કરી છે અને એમાં પણ જે આપણા ભારતનું જે ભાવિ છે, જે ભવિષ્ય છે, બાળકો છે અને જો બાળકો સુરક્ષિત હશે, તંદુરસ્ત હશે તો ભારત પણ સ્વસ્થ અને તંદુરસ્ત બનશે અને જેના ભાગરૂપે આજે એક પોલિયોનો રસીનો આજે એક અલગ જ પ્રકારનો એક દરેક જગ્યાએ છેવાડાના ઘર સુધી આરોગ્યની ટીમ પહોંચશે અને પોલિયોની રસી આજે.
2: આ ઉપરાંત મોટી વિરાણી ખાતે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવાસિયા, ગોધરા ગામે માંડવી મુંદ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ દવેની ઉપસ્થિતિમાં અભિયાનનો પ્રારંભ કરાયો હતો. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા રાખવામાં આવેલા કુલ 3,14,293 બાળકોના લક્ષ્યાંક સામે ગઈકાલે 2,64,331 બાળકોને પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવીને 84% જેટલી કામગીરી સુનિશ્ચિત કરવામાં આવી છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં વહીવટી તંત્ર અને આરોગ્ય કર્મીઓની ટીમ દ્વારા સવારથી જ બાળકોને સુરક્ષિત કરવાનો સેવા યજ્ઞ શરૂ કરાયો હતો, જેમાં તમામ વિસ્તારોમાં સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. રવિવારે બૂથ પર રસી લેવાથી વંચિત રહી ગયેલા તમામ બાળકોને સુરક્ષિત કરવા માટે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઘેર ઘેર ફરીને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. સમાચાર દર્પણ માટે તૌફિક સમા, ભુજ.
1: છવ્વીસમીએ આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ વિરોધી દિવસની ઉજવણી કરાઈ. આ અંગેનો અહેવાલ આપે છે વિરલ રાણા.
4: ગુજરાતમાં 17-26 જૂન દરમિયાન નશામુક્ત ભારત અભિયાન વિકસિત ભારતની ઓળખ થીમ હેઠળ વિશેષ જનજાગૃતિ સપ્તાહ યોજાયું છે. આ અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસે ગાંધીધામમાં ડ્રગ્સના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરાફેરી વિરુદ્ધ જનજાગૃતિ ફેલાવવા વોકેથોનનું આયોજન કર્યું હતું. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરોડિયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ સવારે પોલીસ અધિક્ષક કચેરીથી આ વોકેથોન શરૂ થઈ હતી. આ રેલી દ્વારા સ્થાનિક લોકોને ડ્રગ્સ અને નશાના સેવનથી થતી જીવલેણ અને હાનિકારક અસરો વિશે વિસ્તૃત રીતે જાગૃત કરવામાં આવ્યા હતા. દરમિયાન ભુજ ખાતે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા જ્યુબિલી ગ્રાઉન્ડથી જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પોલીસ કર્મચારીઓ, આર્મીના જવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.
1: કાજરી દ્વારા ખેત બચાવ અભિયાન અંતર્ગત ખેડૂતોને માટી પરીક્ષણ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. કાજરી કુકમાના અવિનાશ બોચલિયાએ આકાશવાણી સમાચાર સાથે વાતચીત કરી હતી.

0: વિવિધ એકમોમાં ચેકિંગ કરાયું. 30 એકમોમાં ચેકિંગ કરી 30 કિલો વાસી ખોરાકનો નાશ કરાયો. કચ્છના મોટા રણમાં આકાર લઈ રહેલા વિશ્વના સૌથી મોટા 30 ગીગાવોટના ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક ખાતે નવા પિનકોડ 370246 સાથે નવી સત્તાવાર પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરાયું. જિલ્લા રોજગાર કચેરી ભુજ અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંજારના સંયુક્ત ઉપક્રમે આઈટીઆઈ અંજાર ખાતે જિલ્લા કક્ષાના એપ્રેન્ટિસશીપ અને રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું. ભુજ પ્રાદેશિક પરિવહન કચેરી ખાતે આધુનિક એઆઈ આધારિત ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમનો પ્રારંભ કરાયો. દીનદયાળ બંદર કંડલાએ માત્ર 24 કલાકમાં 7.78 લાખ ટન કાર્ગો હેન્ડલિંગ કરીને નવો રાષ્ટ્રીય વિક્રમ સર્જ્યો. ભુજની સરકારી એન્જિનિયરિંગ કોલેજની પ્રથમ રાઉન્ડમાં જ તમામ બ્રાન્ચમાં 100% સીટો ભરાઈ. વર્ષ 2014 પછી સૌથી વધુ રજીસ્ટ્રેશન. અબડાસાના સાંગીપુરમમાં ખીરસરા જળાશયનું પુનર્જીવન કરી પર્યાવરણને અપાઈ મજબૂતી. 3000થી વધુ પક્ષીઓ માટે બન્યું જળ સ્ત્રોતનું માધ્યમ. શિક્ષણ મંત્રાલયનો PGIDE રિપોર્ટ જાહેર કરાયો. કચ્છની શાળાઓ બાળકો માટે સુરક્ષિત જાહેર કરાઈ. ગાંધીધામ ચેમ્બર અને સેન્ટ્રલ GST દ્વારા MSME ઉદ્યોગકારો, CA એસોસિએશન અને કરવેરા સલાહકારો માટે તમારો GST મુદ્દો અમારી પ્રાથમિકતા એ વિષય પર પરિસંવાદનું આયોજન કરાયું. જિલ્લામાં 23મી થી 25મી જૂન સુધી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડીથી ધોરણ 9 અને ધોરણ 11ના 65,291 બાળકોને શાળા પ્રવેશ અપાયો.
1: અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે. નિર્માણ અને રજૂઆત અશરફ નથવાણી, સંકલન પરેશ મારુ, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવ્યો.